વિવિધ ભારતી વડોદરાની પ્રસારણ યાત્રાના સાથી શ્રોતા મિત્રો, સુપ્રભાત. આપે ટ્યુન કર્યું છે એફએમ બેન્ડ 93.9 MHz પર વિવિધ ભારતી વડોદરા. આજે સોમવાર, શક સંવત 1948, શ્રાવણ દિનાંક 26, તદનુસાર તારીખ 17 ઓગસ્ટ સન 2026. અત્યારે સવારના 5:57 થવા આવી છે. વિવિધ ભારતીની આજની પ્રસારણ યાત્રામાં આપ સૌનું હું મૌલિક ઠક્કર હાર્દિક અભિવાદન કરું છું. તો આવો પ્રસારણ યાત્રા આરંભીએ મંગલ સુરાવલીથી.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાનનું આજે સમાપન. મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં જીબીએસના 5 શંકાસ્પદ કેસ નોંધાયા. અમદાવાદ એરપોર્ટ પર 32 લાખથી વધુ કિંમતના સોના અને અન્ય મત્તા ઝડપાઈ. એનટીએ 3 યુજીસી નેટ વિષયો અંગ્રેજી, વાણિજ્ય અને સમાજશાસ્ત્રની પુનઃ પરીક્ષા યોજશે. અને પવિત્ર શ્રાવણ માસના આજે પ્રથમ સોમવારે શિવમંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા. રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાનનું આજે સમાપન થશે. સમગ્ર દેશમાં છેલ્લા કેટલાક દિવસથી હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે. દેશની સુરક્ષા માટે શહાદત આપનાર વીર જવાનો, તેમના પરિવારો પ્રત્યે આદર વ્યક્ત કરવા તેમજ સૌ નાગરિકોમાં દેશભક્તિના ભાવને મજબૂત કરવાના હેતુથી આ વર્ષે રાજ્યમાં 9 થી 17 ઓગસ્ટ દરમિયાન વિવિધ રાષ્ટ્રભક્તિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ વર્ષે સમગ્ર રાજ્યમાં 70 લાખથી વધુ ઘર પર તિરંગો લહેરાવવામાં આવ્યો. રાજ્યભરમાં 1200થી વધુ તિરંગા યાત્રાઓ યોજાઈ. આજે અભિયાનના અંતિમ દિવસે વિવિધ રાષ્ટ્રભક્તિના કાર્યક્રમો યોજાશે. મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં જીબીએસના 5 શંકાસ્પદ કેસ નોંધાયા છે. લુણાવાડા નગરપાલિકા દ્વારા શહેરભરમાં વિવિધ દુકાનો, રેસ્ટોરાં અને ચાના સ્ટોલ પર નિરીક્ષણ કરી રહી છે. લુણાવાડા નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર રોહિતભાઈએ કહ્યું કે 2 અલગ અલગ ટીમો દ્વારા નિરીક્ષણ કરાઈ રહ્યું છે.
1: નગરપાલિકા કે ચાર મેં જો ફૂલ સ્ટોર હૈ, રેસ્ટોરન્ટ હૈ, વહાં પે જો હમારે દ્વારા અલગ અલગ 2 ટીમ બનાઈ હુઈ હૈ, જો આકસ્મિક સે આકે ચેકિંગ કરેગી ઓર આગે ભી વો જારી રહેગી. કે દિનો હમને વો 4000 કા દંડ દિયા હૈ ઓર ખાદ્ય પદાર્થ જો જિસ ચીજ મેં મિલા હૈ વો હમને નાશ કિયા હૈ. ફૂડ પોઇઝનિંગ હુઆ થા 5 બાળકો કો, બક્સબજ કુમાર છાત્રાલી કો, ઓર ઉસકો ભી હમને જરૂરી સૂચન દિયે હુએ હૈ.
0: બનાસકાંઠા જિલ્લાના દાતા પંથકને વિવિધ વિકાસ કાર્યોની ભેટ મળી છે. જિલ્લાના પ્રભારી મંત્રી કમલેશ પટેલના હસ્તે દાતા તાલુકાના પંચાયતના નવીન ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ સાથે નવનિર્મિત બ્રિજ પણ નાગરિકો માટે ખુલ્લો મુકાયો હતો. આ પ્રસંગે બોલતા મંત્રીશ્રીએ કહ્યું કે નવીન સુવિધાઓથી ગ્રામ્ય વિસ્તારના લોકોને સરકારી સેવાઓ અને કલ્યાણકારી યોજનાઓનો લાભ સરળતાથી મળશે.
2: તાલુકા પંચાયત દાતાના આ ભવનનું ખાતમુહૂર્ત થયું છે અને આ ભવન આ વિસ્તારના જનકલ્યાણની યોજનાઓ માટે, જનજનની સુખાકારી માટે કામ કરતું થાય એની ચિંતા આદરણીય પ્રધાનમંત્રી અને આદરણીય મુખ્યમંત્રી કરી રહ્યા છે. ત્યારે આ ભવનનું જલ્દીથી જલ્દી નિર્માણ થઈ અને ટૂંક સમયે આવતા વર્ષે ઓગસ્ટ મહિનામાં શરૂ થઈ જાય તો લોકાર્પણ પણ જલ્દીથી થાય એની ચિંતા કરી છે મુખ્યમંત્રીશ્રીએ.
0: અમદાવાદ એરપોર્ટ પર શાહજહાંથી ફ્લાઇટમાં અમદાવાદ આવેલા કેરલાનું દંપતી 32 લાખથી વધુ કિંમતના સોના અને અન્ય મત્તા સાથે ઝડપાયું છે. ગુપ્ત માહિતીના આધારે અમદાવાદ કસ્ટમના એર ઇન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓ દ્વારા શાહજહાંથી અમદાવાદ આવતા એક મહિલા મુસાફર અને એક પુરૂષ મુસાફરને અટકાવ્યા હતા. તપાસમાં મહિલા મુસાફર પાસે 28 લાખથી વધુ કિંમતના સોનાના દાગીના છુપાયેલા હોવાનું જાણવા મળ્યું હતું. આ ઉપરાંત પુરૂષ મુસાફરના સામાનની તપાસમાં કોસ્મેટિક્સ, રેડીમેડ ગાર્મેન્ટ, 2 લેપટોપ અને 1 મોબાઈલ ફોન મળી આવ્યો હતો, જેની કુલ કિંમત આશરે 3,50,000 રૂપિયા હતી. કસ્ટમ્સ એક્ટ 1962ની જોગવાઈઓ હેઠળ ઉપરોક્ત વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી. બંનેની અટકાયત બાદ વધુ તપાસ કરાઈ રહી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએ 3 યુજીસી નેટ વિષયો અંગ્રેજી, વાણિજ્ય અને સમાજશાસ્ત્ર માટે ફરીથી પરીક્ષા લેવાની જાહેરાત કરી છે. આ વિષયોમાં ભૂલોની અસંખ્ય ફરિયાદો મળ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. એનટીએ જણાવ્યું હતું કે અંગ્રેજી અને વાણિજ્ય પરીક્ષા 9 સપ્ટેમ્બરના રોજ અને સમાજશાસ્ત્ર પરીક્ષા 10 સપ્ટેમ્બરના રોજ યોજાશે. ઉલ્લેખનીય છે કે એનટીએ જુનિયર રિસર્ચ ફેલોશીપ, આસિસ્ટન્ટ પ્રોફેસરશીપ માટેની લાયકાત અને પીએચડી કાર્યક્રમમાં પ્રવેશ માટે 87 વિષયોમાં 22 જૂનથી 30 જૂન 2026 દરમિયાન યુજીસી નેટ જૂન 2026ની પરીક્ષા યોજી હતી. એનટીએ આ ભૂલોની તપાસ કરવા માટે એક સમિતિની રચના કરી છે. સમિતિએ નિષ્પક્ષ અને ભૂલમુક્ત પરીક્ષા સુનિશ્ચિત કરવા માટે આ 3 વિષયો માટે ફરીથી પરીક્ષા લેવાની ભલામણ કરી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ airnews_abadને ફોલો કરશો. પવિત્ર શ્રાવણ માસ

0: નો આજે પ્રથમ સોમવાર છે. રાજ્યભરના મહાદેવ મંદિરોમાં આજ સવારથી જ મોટી સંખ્યામાં શિવભક્તો દર્શનાર્થે ઉમટ્યા છે. વહેલી સવારથી શિવમંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે. શિવમંદિરોમાં આજે વિશેષ પૂજા યજ્ઞનું આયોજન કરાયું છે. અમદાવાદના ચાંદખેડા ખાતે શિવ પાલખી યાત્રાનું આયોજન કરાયું છે. આ સાથે લઘુરૂદ્ર તખ્તપૂજન 1008 દીવાની આરતી પણ કરાશે. પ્રથમ સોમવારેની પૂર્વ સંધ્યાએ સોમનાથ ખાતે મહાદેવને ભસ્મ અને પીળા તથા લાલ પુષ્પોથી શણગાર કરાયો હતો. મોટી સંખ્યામાં ભાવિકોની ભીડ સોમનાથ મહાદેવના દર્શન માટે ઉમટી હતી.
1: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે શ્રાવણના પ્રથમ સોમવાર વહેલી સવારથી સોમનાથ મંદિર પરિસરમાં ભક્તોના ઘોડાપૂર જોવા મળ્યો હતો અને સમગ્ર પરિસર હર હર મહાદેવ તથા જય સોમનાથના નાદથી ગુંજી ઉઠ્યું હતું. એટલી વિશાળ સંખ્યામાં ઉમટી પડેલા યાત્રિકોના પ્રવાહને ધ્યાનમાં રાખીને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા અચરુ અને સફળ વ્યવસ્થાપન કરવામાં આવ્યું હતું. હજારો યાત્રીઓની ભીડ હોવા છતાં દર્શનાર્થીઓને દર્શન કરવામાં કોઈ અગવડ ન પડે તે માટે ટ્રસ્ટ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. રાજેશ ભજગોતર, ગીર સોમનાથ, આકાશવાણી.
0: વડનગર શ્રાવણોત્સવ અંતર્ગત વડનગરના શર્મિષ્ઠા તળાવના કાંઠે ગઈકાલે શ્રાવણ મંગળ આરંભ કાર્યક્રમ યોજાયો હતો. વડનગરના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને શ્રાવણ માસની પવિત્રતાને ઉજાગર કરવાના ઉદ્દેશ સાથે અત્યંત ભક્તિમય અને સાંસ્કૃતિક માહોલમાં સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે, જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું. આ પ્રસંગે પર્યાવરણ મૈત્રી પ્રવાસન માટે શ્રાવણોત્સવ કાર્યક્રમ દરમિયાન પ્રવાસીઓ માટે 3 ઈ રીક્ષાનું હસ્તાંતરણ કરાયું. આ કાર્યક્રમમાં વિવિધ પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. અમારા પ્રતિનિધિ જણાવે છે કે શ્રાવણોત્સવ અંતર્ગત આગામી સપ્તાહોમાં પણ વિવિધ કાર્યક્રમોની હારમાળ યોજાશે, જે વડનગરની મુલાકાતે આવતા શ્રદ્ધાળુઓ અને પર્યટકોને મંત્રમુગ્ધ કરશે. જે અંતર્ગત 23 ઓગસ્ટના રોજ સંગીત સાધના, 30 ઓગસ્ટના રોજ ધ્યાન અને ભક્તિનો વિશેષ કાર્યક્રમ તથા 6 સપ્ટેમ્બરના રોજ ભવ્ય સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ યોજવામાં આવશે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન, શિયર ઝોન અને મોન્સૂન ટ્રફ સક્રિય થવાથી છોટાઉદેપુર, વલસાડ, ડાંગ, દમણ, તાપી, નવસારીમાં ભારે વરસાદની શક્યતા છે. તો મહીસાગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, વડોદરા, નર્મદામાં વીજળીના કડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી છે. ગાંધીનગરના દહેગામમાં અપહરણ બાદ યુવકની હત્યાના કેસનો એક આરોપી ઝડપાયો છે. દહેગામ પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી કેનાલમાં શોધખોળ શરૂ કરતા મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યો હતો. અપહરણની માહિતી મળ્યા બાદ પોલીસે તપાસ હાથ ધરતા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા પૂછપરછમાં આરોપી સહિત 4 શખ્સોએ યુવકને કેનાલમાં નાખ્યાની કબૂલાત થઈ હતી. અન્ય 3 આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધી દ્વારા વંદે માતરમના સંપૂર્ણ ગાન દરમિયાન કરવામાં આવેલી દખલગીરી તથા અપમાનજનક કૃત્યના વિરોધમાં ભુજ ખાતે કેન્ડલ માર્ચ યોજવામાં આવી. તો પંચમહાલના ગોધરામાં પણ વંદે માતરમના મુદ્દે ભાજપ યુવા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને વંદે માતરમના મુદ્દે કોંગ્રેસની નીતિ સામે સવાલો ઉઠાવી વિરોધ નોંધાવ્યો હતો. જ્યારે જામનગરમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રાષ્ટ્રગાન વંદે માતરમના અપમાનના વિરોધમાં કેન્ડલ માર્ચ યોજાઈ હતી. રેલવે તંત્ર દ્વારા ઓખા અને અમદાવાદ વચ્ચે દોડતી સેમી હાઇ સ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના સમયપત્રક અને ટર્મિનલ સ્ટેશનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આ ટ્રેન આજથી અમદાવાદના મુખ્ય સ્ટેશનના બદલે સાબરમતી સ્ટેશનથી ઓપરેટ થશે. રેલવે વિભાગ દ્વારા જાહેર કરાયેલી નવી વિગતો અનુસાર ઓખા અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ આજથી મંગળવાર સિવાય અઠવાડિયામાં 6 દિવસ મુસાફરો માટે સેવામાં રહેશે. નવા નિર્ધારિત સમયપત્રક મુજબ આ ટ્રેન દ્વારકાના ઓખા સ્ટેશનથી દરરોજ સાંજે 4:45, જ્યારે સામાછેડીથી આ ટ્રેન સવારે 6:15 સાબરમતીથી ઓખા જવા માટે રવાના થશે. આ ટ્રેનનું પ્રારંભિક અને અંતિમ સ્ટેશન હવે કાલુપુર અમદાવાદ રેલવે સ્ટેશનની જગ્યાએ સાબરમતી સ્ટેશન રહેશે. ભાવનગરના મોતી તળાવ વિસ્તારમાં મોડી રાત્રે પાર્ક કરેલી 2 કારમાં અચાનક આગ લાગવાની ઘટના બની છે. તો જામનગર ખંભાળિયા હાઇવે પર પણ એક વાહનમાં અચાનક આગ લાગવાની ઘટના બની છે. આગ પર ફાયર વિભાગ દ્વારા કાબુ મેળવવામાં આવ્યો હતો. રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાનનું આજે સમાપન. મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં જીબીએસના 5 શંકાસ્પદ કેસ નોંધાયા. અમદાવાદ એરપોર્ટ પર 32 લાખથી વધુ કિંમતના સોના અને અન્ય મુદ્દા ઝડપાઈ. એનટીએ 3 યુજીસી નેટ વિષયો, અંગ્રેજી, વાણિજ્ય અને સમાજશાસ્ત્રની પુનઃ પરીક્ષા યોજશે અને પવિત્ર શ્રાવણ માસના આજે પ્રથમ સોમવારે શિવમંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.

નમસ્કાર, આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય અનુભવ પુરસ્કારો 2026 એનાયત કરશે. ડીઆરઆઈએ દક્ષિણ પૂર્વ એશિયાઈ સોપારી ભારતમાં આયાત કરવાનું નેટવર્ક ઝડપી પાડ્યું. 9 વ્યક્તિઓની ધરપકડ. 2027 વસ્તી ગણતરી અંતર્ગત લદ્દાખ અને જમ્મુ કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં આજથી સ્વગણતરી શરૂ થશે. એનટીએએ, યુજીસી, એનઈટી એટલે કે નેટ પરીક્ષાના ત્રણ વિષયોની પુનઃ પરીક્ષાની જાહેરાત કરી. પૂંછ જિલ્લાની 12 દિવસીય વાર્ષિક શ્રી બુઢા અમરનાથ યાત્રા આજથી કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે શરૂ. અને બીડબ્લ્યુ

0: બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશીપનો આજથી નવી દિલ્હી ખાતે પ્રારંભ. સમાચાર વિગતવાર. કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય અનુભવ પુરસ્કારો 2026 એનાયત કરશે. આ કાર્યક્રમમાં પેન્શન મિત્ર પર હેન્ડબુક અને રાષ્ટ્રવ્યાપી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ ડીએલસી ઝુંબેશ 5 માટેની માર્ગદર્શિકાનું વિમોચન પણ કરવામાં આવશે. આ કાર્યક્રમના ભાગરૂપે એક બેંક પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવશે, જ્યાં 17 પેન્શન વિતરણ કરતી બેંકોના નિવૃત્ત કર્મચારીઓ માટે રચાયેલી તેમના ઉત્પાદનો અને સેવાઓને પ્રદર્શિત કરાશે. રાષ્ટ્રીય અનુભવ પુરસ્કાર યોજના 2026 માટે પસંદ કરાયેલા 15 પુરસ્કાર વિજેતાઓએ રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપ્યું છે અને સરકારના વિવિધ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સનો ભાગ રહ્યા છે, જેમ કે પાસપોર્ટ સેવા કેન્દ્ર, જૂના નિયમો રદ કરવા અને વર્તમાન પરિસ્થિતિને અનુરૂપ નવા નિયમો ઘડવા, વહીવટ અને એકાઉન્ટિંગમાં તકનીકી અનુકૂલન, ઉર્જા સંરક્ષણ વગેરે. અનુભવ પ્લેટફોર્મ કેન્દ્ર સરકારના કર્મચારીઓ, બહાર જાહેર ક્ષેત્રની બેન્કો અને કેન્દ્રીય જાહેર ક્ષેત્રના સાહસોના નિવૃત્ત અને નિવૃત્ત કર્મચારીઓના સરકારમાં કામ કરવાના તેમના અનુભવો શેર કરવા માટે એક મંચ પૂરો પાડે છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ ડીઆરઆઈએ દક્ષિણ પૂર્વ એશિયાઈ સોપારી ભારતમાં આયાત કરવામાં સંડોવાયેલા એક મોટા નેટવર્કને ઝડપી પાડ્યું છે. આ કેસના સંદર્ભમાં 9 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. આ નેટવર્ક પોતે બાંગ્લાદેશી મૂળનું હોવાનું ખોટી રીતે જાહેર કરી પોતે દક્ષિણ એશિયન મુક્ત વેપાર ક્ષેત્રે સાફ્ટા હેઠળ કન્સેશનલ ડ્યુટી લાભો મેળવીને છેતરપિંડી કરતી આવી હતી. સાંભળીએ એક અહેવાલ.
1: डीआरआई ने बताया कि जांच के दौरान जुटाई गई खुफिया जानकारी से पता चला कि कुछ गिरोह बड़े पैमाने पर धोखाधड़ी करते हुए साफ्टा का लाभ ले रहे थे. ये सिंडिकेट इंडोनेशिया, थाईलैंड, मलेशिया और दक्षिण पूर्व एशिया के अन्य देशों से उत्पन्न सुपारी का आयात करते थे. डीआरआई अधिकारियों ने करीब 75 लाख रूपए की नकदी भी जब्त की. सकलैन अख्तर, आकाशवाणी समाचार, दिल्ली.
0: નાણાં મંત્રાલયે જણાવ્યું છે કે તપાસમાં અત્યાર સુધીમાં 2500 કરોડ રૂપિયાથી વધુની સંભવિત આવક નુકસાન જાહેર થયું છે. ભારત નવી દિલ્હીમાં 12મી બ્રિક્સ પર્યાવરણ મંત્રીઓની બેઠકનું આવતીકાલે આયોજન કરશે. આ બેઠક પહેલા આજે પર્યાવરણ કાર્યકારી જૂથ અને ક્લાઇમેટ ચેન્જ અને સસ્ટેનેબલ વિકાસ પર સંપર્ક જૂથની બ્રિક્સ વરિષ્ઠ અધિકારીઓની બેઠક યોજાશે. સાંભળીએ એક અહેવાલ.
2: भारत की अध्यक्षता वाले ब्रिक्स सम्मेलन का विषय है लचीलापन, नवाचार, सहयोग और स्थिरता का निर्माण. मंत्रालय के अनुसार भारत ने ब्रिक्स पर्यावरण कार्य समूह के लिए प्राथमिकता वाले 4 क्षेत्रों की पहचान की है. इनमें सतत जीवन शैली को बढ़ावा देना, वन संवर्धन, दावानल और आपदा प्रबंधन, चक्रीय अर्थव्यवस्था और अनुकूलन शामिल है. समर्थ की रिपोर्ट के साथ समाचार कक्ष से मैं मनोज.
0: 2027ની વસ્તી ગણતરી માટે સ્વગણતરી આજથી લદ્દાખ અને જમ્મુ અને કાશ્મીરના બરફથી ઘેરાયેલા વિસ્તારોમાં શરૂ થશે, જે 31 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. આ કવાયત જમ્મુ અને કાશ્મીરના 16 જિલ્લાઓમાં ઓળખાયેલા બરફથી ઘેરાયેલા વિસ્તારોના રહેવાસીઓ અને લદ્દાખના લોકોને નિર્ધારિત સમયગાળામાં સ્વગણતરી પૂર્ણ કરવા વિનંતી કરવામાં આવી છે. 1-30 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી ઘરે ઘરે જઈને વસ્તી ગણતરી પહેલા તેમની વિગતો ડિજિટલી કરવાની મંજૂરી અપાશે. વસ્તી ગણતરીમાં વસ્તી વિષયક વિગતો, પ્રજનન ક્ષમતા, વ્યવસાય અને અન્ય પાસાઓ સંબંધિત લગભગ 40 પ્રશ્નો આવરી લેવામાં આવશે, જેમાં આ વખતે જાતિનો પણ સમાવેશ કરવામાં આવશે. વસ્તી ગણતરીના બીજા તબક્કા દરમિયાન લદ્દાખમાં લશ્કર, આઈટીબીપી અને વાયુસેના સહિતના ખાસ સંસ્થાનોને પણ આવરી લેવામાં આવશે. યુજીસી નેટ 2026 પરીક્ષાના 3 પેપર અંગ્રેજી, વાણિજ્ય અને સમાજશાસ્ત્રમાં અનેક ભૂલો હોવાની ફરિયાદોના આધારે નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએએ આ 3 વિષયના પેપરની ફરીથી પરીક્ષા લેવાની જાહેરાત કરી છે. એનટીએએ જણાવ્યું છે કે આગામી મહિનાની 9 સપ્ટેમ્બરના રોજ અંગ્રેજી અને વાણિજ્યનું પેપર લેવાશે, જ્યારે સમાજશાસ્ત્રનું પેપર 10 સપ્ટેમ્બરના રોજ લેવામાં આવશે. એનટીએએ જુનિયર રિસર્ચ ફેલોશીપ, આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની લાયકાત અને પીએચડી પ્રવેશ માટેની 22-30 જૂન 2026 દરમિયાન યુજીસી નેટની પરીક્ષા લીધી હતી, જેમાં અનેક ફરિયાદો મળતા એનટીએએ આ ભૂલોની તપાસ કરવા સમિતિની રચના કરી હતી અને સમિતિની ભલામણ મુજબ નિષ્પક્ષ અને ભૂલમુક્ત પરીક્ષા યોજવાના હિતમાં આ 3 પેપર ફરીથી લેવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ airnews_abadને ફોલો કરશો. પૂંછ જિલ્લાના મડી તહેસીલના રાજપુરા ગામમાં પ્રાચીન બાપા બુઢા અમરનાથ મંદિરની બાજુ

0: ની કડક સુરક્ષા વ્યવસ્થા વધુ શરૂ થઈ રહી છે.
1: उपराज्यपाल मनोज सिन्हा ने आज सुबह जम्मू के भगवती नगर यात्री निवास से बूढ़ा अमरनाथ यात्रा के पहले जत्थे को कड़ी सुरक्षा के बीच पुंछ के लिए रवाना किया. यात्रा से जुड़ी सहायता के लिए श्रद्धालु जम्मू यातायात नियंत्रण इकाई से 01912467302 और श्रीनगर यातायात नियंत्रण इकाई से 01942479871 पर संपर्क कर सकते हैं. जम्मू से एन गुलशन रैना की रिपोर्ट के साथ समाचार कक्ष से विकास नापा.
0: આ યાત્રા 28 ઓગસ્ટ સુધી ચાલશે અને રક્ષાબંધન પર સમાપ્ત થશે. અધિકારીઓએ રાજૌરી, પૂંછ અને પરિવહન માર્ગો પર કડક બહુસ્તરીય સુરક્ષા અને દેખરેખ લાગુ કરી છે. પૂંછ જિલ્લાના મડી તહેસીલના રાજપુરા ગામ સ્થિત ભગવાન શિવને સમર્પિત પ્રાચીન બાબા બુઢા મનાથ મંદિરમાં શ્રાવણ દરમિયાન દર વર્ષે આ યાત્રા યોજાય છે. એર ઇન્ડિયાએ વિશાખાપટ્ટનમની તેની બધી ફ્લાઇટ્સ આજથી ભોગાપુરમના નવા અલ્લુરી સીતારામ રાજુ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ઓપરેટ કરશે. એર ઇન્ડિયાએ માહિતી આપી કે એરલાઇન્સ ભોગાપુરમ અને દિલ્હી વચ્ચે 14 સાપ્તાહિક ફ્લાઇટ્સનું સંચાલન ચાલુ રાખશે. 77,342 ચોરસ મીટરમાં ફેલાયેલું નવું ટર્મિનલ્સ, 22 ચેક ઇન કાઉન્ટર, 18 સેલ્ફ બેગેજ ડ્રોપ યુનિટ, અદ્યતન સ્ક્રીનિંગ સિસ્ટમ, આધુનિક બેગેજ હેન્ડલિંગ સુવિધાઓ અને 7 એરો બ્રિજ ધરાવે છે. ઝારખંડમાં રાજ્યની ભરતી પરીક્ષાઓમાં અનિયમિતતા સામે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ ગઈકાલે રાંચીના મુખ્યમંત્રી હેમંત સોરેન, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને આરજેડી નેતા તેજસ્વી યાદવના પુતળાઓનું દહન કર્યું હતું. વિદ્યાર્થીઓ રાજ્ય સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને ભરતી પ્રક્રિયામાં અનિયમિતતાનો આરોપ લગાવીને જેપીએસસી અને જેએસએસસી પરીક્ષાઓ રદ કરવાની માંગણીનો પુનરૂચ્યાર કર્યો હતો. પ્રદર્શનકારીઓએ આ મહિનાની 20મી તારીખે મુખ્યમંત્રીના નિવાસસ્થાને ઘેરાવ કરવાની પણ જાહેરાત કરી છે. બીડબ્લ્યુએ બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશીપ આજથી નવી દિલ્હીમાં ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે શરૂ થશે. ભારતીય શટલર્સ આજે પોતાનું અભિયાન શરૂ કરશે. મહિલા સિંગલ્સમાં પીવી સિદ્ધુ આયર્લેન્ડની સોફિયા નોબેલ સામે ટકરાશે, જ્યારે મહિલા ડબલ્સની જોડી ટ્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદનો મુકાબલો પ્રથમ રાઉન્ડમાં સ્પેનની પૌલા લોપેઝ અને લુસિયા રોડ્રિક્સ સામે થશે. સાંજે ભારતીય ખેલાડી આયુષ શેટ્ટીનો મુકાબલો પુરૂષોની સિંગલ શ્રેણીમાં ચીન શી યુ ક્યુ સામે થશે. પુરૂષોની ડબલ્સમાં ભારતીય જોડી સાત્વિક સાંઈરાજ, રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીને બાય મળ્યા બાદ પહેલાથી જ બીજા રાઉન્ડમાં પ્રવેશ કરી ચૂક્યા છે. પુરૂષ ક્રિકેટમાં ભારત આજે શ્રીલંકાના ગેલ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે 9 વિકેટે 460 રનના સ્કોરથી પોતાનો પહેલો દાવ આગળ ધપાવશે. એફઆઈએચ મહિલા હોકી વર્લ્ડ કપમાં ભારતે નેધરલેન્ડ્સના ખાતે ગ્રુપ સ્ટેજ મેચમાં ચીન સામે 2-2 રોમાંચક ડ્રો સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી સંસ્કૃતિ ભુંડિયા.
2: આજના અખબારોમાં વિવિધ સમાચારો વાંચવા મળી રહ્યા છે. સંદેશ અને દિવ્યભાસ્કર લખે છે કે દિમાગી નક્સલીઓથી સાવધ રહો, મોદીની ચેતવણી. ગુજરાત સમાચાર લખે છે કે વંદે માત્ર મુદ્દે વિવાદ વકર્યો, સોનિયા ગાંધી સામે એફઆઈઆર. ફુલછાબ લખે છે કે ઇન્ડોનેશિયામાં 7.7નો ભૂકંપ. અને નવગુજરાત સમયે લખ્યું છે કે યુવાનો માટે મોટી યોજનાઓની પીએમ મોદીની જાહેરાત. સ્થાનિક સમાચારોમાં મુખ્યમંત્રી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સંદર્ભે અમેરિકા કેનેડાના પ્રવાસે, રાજ્યમાં ઓગસ્ટથી ઓક્ટોબર સુધી ભારે વરસાદની આગાહી જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે.
0: કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય અનુભવ પુરસ્કાર 2026 એનાયત કરશે. ડીઆરઆઈએ દક્ષિણ પૂર્વ એશિયાઈ સોપારી ભારતમાં આયાત કરવાનું નેટવર્ક ઝડપી પાડ્યું, 9 વ્યક્તિઓની ધરપકડ. 2027 વસ્તી ગણતરી અંતર્ગત લદ્દાખ અને જમ્મુ કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં આજથી સ્વગણતરી શરૂ થશે. એનટીએએ યુજીસી એનઈટી નેટ પરીક્ષાના 3 વિષયોની પુનઃ પરીક્ષાની જાહેરાત કરી. પૂંછ જિલ્લાની 12 દિવસે વાર્ષિક શ્રી બુઢા અમરનાથ યાત્રા આજથી કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે શરૂ. અને બીડબ્લ્યુએફ બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશીપનો આજથી નવી દિલ્હી ખાતે આરંભ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો 0 આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
4: આપ છો વિવિધ ભારતી વડોદરાની સાથે 93.9 મેગાહર્ટ્ઝ પર. આવો માણીએ એક ફિલ્મ ગીત.

0: પૂજા પ્લસ.
1: પૂજા મોનસૂન સેલમાં ફાયદાનો વરસાદ,
2: મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ.
1: પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
3: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો જેના પ્રાયોજક છે
4: આર્ક બ્લાઇન્ડ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
5: સેહત આપકી, સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની.
4: યે હૈ આર્ક બ્લાઇન્ડ કી જિમ્મેદારી.
6: સુનને વાલોં કો સવિતા સિંહ કા નમસ્કાર.

0: 93.9 मेगाहर्ट्स पर आप जो विविध भारती वडोदरा ની સાથે વડનેરકર જ્વેલર્સ ટાઈમ અત્યારે સવારના 8:45 થઈ છે. વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા. આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ ચિત્રલોક.
1: આ ભાગના પ્રાયોજક છે એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ પાસે, વડોદરા.
2: તમારું ઘર, ઓફિસ કે દુકાનની ખરી સજાવટ એટલે એમ કે ફર્નિચર, જેમનું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ હોવાથી હોલસેલના ભાવે રિટેલમાં જ મળે છે બેસ્ટ ફર્નિચર.
3: 35 વર્ષના અતૂટ વિશ્વાસ સાથે 5 માળનો 12,000 સ્ક્વેર ફીટમાં ફેલાયેલો ભવ્ય શોરૂમ એમ કે ફર્નિચર, જ્યાં બજાજ ફાઇનાન્સ અને કેપિટલ ફર્સ્ટ દ્વારા ફાઇનાન્સ ફેસિલિટી પણ ઉપલબ્ધ છે. તો આવો એમ કે ફર્નિચર, મણિપુર કોમ્પ્લેક્સ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા. કોલ 9824300651.
4: કેટલા દ્રશ્યો માત્ર આંખોથી જોવાતા નથી, એ સીધા હૃદયમાં ઉતરી જાય છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી જ્યારે હાથમાં તિરંગો લઈને હજારો પગલા એક સાથે આગળ વધે, ત્યારે માત્ર યાત્રા નથી રહેતી, એ બની જાય છે રાષ્ટ્રભક્તિનો

0: ચૈતન્યમય ઉત્સવ. તારીખ 17 ઓગસ્ટ સુધી દેશભરમાં યોજાઈ રહી છે તિરંગા યાત્રા.
1: હર ઘર તિરંગા, હર દિલ તિરંગા, હર મન તિરંગા, હર મકસદ તિરંગા, હર સપના તિરંગા, હર સંકલ્પ તિરંગા.
0: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તિરંગા યાત્રા આજે રાજ્યના ખૂણે ખૂણે રાષ્ટ્રીય સ્વાભિમાનનો ગુંજારવ કરી રહી છે. આવો પ્રત્યેક છત, ઘર, મહોલ્લા, શેરી, કસ્બા, નગર અને શહેરમાં ગૌરવભેર તિરંગો લહેરાવીને હર ઘર તિરંગા અને હર દિલ તિરંગાને એક અપ્રતિમ જન આંદોલન બનાવીએ.

0: ચિત્રલોક
1: આ ભાગના પ્રાયોજક હતા એમ કે ફર્નિચર, પાંચ માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ પાસે, વડોદરા.
0: આવજો વિવિધ ભારતી વડોદરાની સાથે 93.9 મેગાહર્ટ્ઝ પર સારા ગણદેવીકર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 9 વાગ્યા છે. શુકનનું સોનું તો સારા ગણદેવીકરનું જ, સારાનું સોનું સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું, સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા. આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ ચિત્રલોક.
1: કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક છે અશોકા ધ ગ્રેટ. મહાસેલમાં બ્રાન્ડેડ રેડીમેડ મેન્સવેર અને શૂઝ ખરીદો અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે.
2: અરે આટલી ઝડપથી ક્યાં જઈ રહ્યા છો?
3: અશોકા ધ ગ્રેટના મહાસેલમાં જાયન્ટ પ્રખ્યાત કંપનીના બ્રાન્ડેડ રેડીમેડ મેન્સવેર તેમજ તેના શૂઝ મળી રહ્યા છે અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે.
2: અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે?
4: પણ ડિસ્કાઉન્ટ કેટલું મળશે?
2: અકલ્પનીય ડિસ્કાઉન્ટ.
5: અશોકા ધ ગ્રેટ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
6: વિડીયો લાઈક કરવાના પૈસા મળશે?
7: સો ઇઝી.
8: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. આરબીઆઈ કહે છે,
9: જાણકાર બનો, સતર્ક રહો.
10: હર રોજ સુબહ 7 બજે

0: કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા અશોકા ધ ગ્રેટ. મહાસેલમાં બ્રાન્ડેડ રેડીમેડ મેન્સવેર અને શૂઝ ખરીદો અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે.
1: આ કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક છે પૂજા પ્લસ.
2: પૂજા મોન્સૂન સેલમાં ફાયદાનો વરસાદ,
3: મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ.
2: પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
4: કહેવાય છે કે વરસાદ યાદો લઈને આવે છે અને લગ્ન નવી યાદો બનાવે છે, અને આ એટલે જ આ બંને સીઝન ને ખાસ બનાવે છે પૂજા પ્લસ.
5: હાઈ ડિઝાઇનર અને કમ્પ્લીટ વેડિંગ કલેક્શન પર મળશે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.

0: કેટલા દ્રશ્યો માત્ર આંખોથી જોવાતા નથી, એ સીધા હૃદયમાં ઉતરી જાય છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી જ્યારે હાથમાં તિરંગો લઈને હજારો પગલા એક સાથે આગળ વધે, ત્યારે માત્ર યાત્રા નથી રહેતી, એ બની જાય છે રાષ્ટ્રભક્તિનો ચૈતન્યમય ઉત્સવ. તારીખ 17 ઓગસ્ટ સુધી દેશભરમાં યોજાઈ રહી છે તિરંગા યાત્રા.
1: હર ઘર તિરંગા, હર દિલ તિરંગા, હર મન તિરંગા, હર મકસદ તિરંગા, હર સપના તિરંગા, હર સંકલ્પ તિરંગા.
0: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તિરંગા યાત્રા આજે રાજ્યના ખૂણે ખૂણે રાષ્ટ્રીય સ્વાભિમાનનો ગુંજારવ કરી રહી છે. આવો પ્રત્યેક છત, ઘર, મહોલ્લા, શેરી, કસ્બા, નગર અને શહેરમાં ગૌરવભેર તિરંગો લહેરાવીને હર ઘર તિરંગા અને હર દિલ તિરંગાને એક અપ્રતિમ જન આંદોલન બનાવીએ.
2: આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ ચિત્રલોક.
3: કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા અશોકા ધ ગ્રેટ. મહાસેલમાં બ્રાન્ડેડ રેડીમેડ મેન્સવેર અને શૂઝ ખરીદો અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે.

0: आप सुन रहे थे कार्यक्रम चित्रलोक।
1: कहेवाय छे कि वरसाद यादो लईने आवे छे अने लग्न नवी यादो बनावे छे अने आ एटले ज आ बन्ने सीजन ने खास बनावे छे पूजा प्लस।
2: आई डिजाइनर एंड अ कम्प्लीट वेडिंग कलेक्शन पर मर्शे अप टू 50% ऑफ। विजिट पूजा प्लस, नवरंग सिनेमा रोड, रावपुरा, वडोदरा।
3: आ कार्यक्रमना आ भागना प्रायोजक हता पूजा प्लस।
4: पूजा मॉनसून सेलमा फायदानो वरसाद,
5: मेन्स गार्मेंट पर 50% सुधी डिस्काउंट।
4: पूजा प्लस, रावपुरा, वडोदरा।
0: आप जो विविध भारती वडोदरा नी साथे 93.9 मेगाहर्ट्ज पर प्रस्तुत छे अनुरूप विवाह संस्था द्वारा प्रायोजित कार्यक्रम शोध अनुरूप जोड़ीदार नीम।
6: आ प्रोग्राम ना प्रायोजक अनुरूप विवाह संस्था।
7: नमस्ते, अनुरूप विवाह संस्था द्वारा प्रस्तुत शोध अनुरूप जोड़ीदारनी आ कार्यक्रममां आपनुं हार्दिक स्वागत छे। आजे अनुरूप गुजरातना सीईओ प्रतीक्षाबेन गोळवणी आपनी समक्ष छे, तो शुरू करीए आपनी वातचीत। नमस्ते प्रतीक्षाबेन।
8: नमस्ते श्रोताओ।
7: प्रतीक्षाबेन, आजे आप श्रोताओनी समक्ष શું નવી માહિતી અને શું મુદ્દાઓ લાવ્યા છો?
8: આજે હું આપ સૌને અમારા આવતા મહિનાના ગુજરાતી સમુદાય માટેના પરિચય સંમેલનની માહિતી આપવાનું છું, પણ એ બધી વગત આપતા પહેલે હું અનુરૂપનો અભિપ્રાય આપવા માંગુ છું।
7: શેના વિશેનો અભિપ્રાય?
8: ઓનલાઈન અને ઓફલાઈન સર્ચિંગ વિશે। તમને ખબર છે ના કે અનુરૂપની શરૂઆત થઈને 51 વર્ષ થયા છીએ। શરૂઆતના 2.5 દશકોમાં ન કોમ્પ્યુટર હતા અને ન ઇન્ટરનેટ અને ન વેબસાઇટ। પાત્રોની માહિતી પહેલે ચોપડીઓમાં લખેલી અને પછી ફાઇલોમાં પ્રિન્ટેડ હતી।
7: ઓ, ત્યાંથી લઈને આજ સુધીનો તમારો અનુભવ શું કહે છે?
8: એજ કે ટેકનોલોજીથી નોંધણીમાં સગવડ થઈ, દૂર દૂર રહેતા લગ્ન ઇચ્છુક છોકરા છોકરીઓ ઘર બેઠે એકબીજાના શોધી શકે છે અને ચાટ કરી શકે છે। પરંતુ રૂબરૂ મુલાકાત વગર ઝડપી નિર્ણય કદી નથી લેવાતો। રૂબરૂ મળવાનો મહત્વ

0: જેટલું કહું ઓછું જ છે કે
1: અને રૂબરૂ મુલાકાતની સગવડ પણ અનુરૂપ આપે છે, ખરું ને?
0: બિલકુલ, અમે સમજ્યા છીએ કે આજકાલની ફાસ્ટ લાઈફમાં છોકરા છોકરીઓને લગ્ન તો કરવા હોઈએ છીએ, પણ એમને પાસે સમયનો અભાવ છે, એટલે જ અમે દર વર્ષે જુદા જુદા શહેરોમાં 100ની આસપાસ મીટઅપ ઇવેન્ટ્સ યોજ્યા છીએ.
1: અરે વાહ, તો ગુજરાતમાં હવે ક્યારે જોવા મળશે આ ઇવેન્ટ?
0: ઓગસ્ટ મહિનાની 23 તારીખે રવિવારે સવારે 10 વાગે પાલડી અમદાવાદમાં એક પરિચય સંમેલન યોજવામાં આવેલ છે, જેની નોંધણી ચાલુ જ છે. કાર્યક્રમમાં પાત્રો અને તેમના વાલીઓને પ્રવેશ મળશે. પાત્રોની આપસમાં ચર્ચા ચાલતી હશે ત્યારે વાલીઓ જુદા હોલમાં પાત્રોની માહિતી મેળવેશ અને અનુરૂપ લાગતા પાત્રોના વાલીઓ સાથે વાતચીત કરી શકે છે.
1: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800267791 આ નંબર પર, 1800267791 અને વેબસાઇટ www.anurupvivah.com. પ્રતીક્ષાબેન, એક પ્રશ્ન છે. એક છોકરો અને એક છોકરી મીટિંગ કરે અને છોકરો છોકરી કાર્યક્રમમાં જાય, એમાં ફેર શું છે?
0: શ્રોતાઓ, કાર્યક્રમમાં આવવાની ઘણા લાભ છે. કાર્યક્રમમાં જેટલા પાત્રો સાથે તમારી વાતચીત થાય એટલાની સાથે જુદી જુદી વાત કરવા જાઓ તો મહિના નીકળી જાય, અને કાર્યક્રમમાં અનુરૂપના સભ્યોના હોય તેવા પાત્રો પણ હાજર રહી શકે છે.
1: સાંભળ્યું શ્રોતાઓ, મીટઅપ કાર્યક્રમોમાં જવાના ફાયદા. પ્રતીક્ષાબેન, આ કાર્યક્રમમાં કોણ આવી શકે અને નોંધણી ક્યાંથી કરે અને કેટલા પૈસા આપવાના હોય છે?
0: આ કાર્યક્રમમાં કોઈ પણ ઉંમરના કુંવારા પાત્રો ભાગ લઈ શકે છે. અમારી વેબસાઇટ, મોબાઈલ એપ અથવા ઓફિસમાંથી નોંધણી કરી શકાય. છોકરીઓ 199+ GST ભરવાના રહીશે. છોકરાઓ 299+ GST ભરવાના રહીશે. બીજી એક વાત, ખાસ કન્યાઓ માટે, જે કન્યાઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે એમને કાર્યક્રમની જ ફીમાં 1 વર્ષ માટે મેમ્બરશીપ મળશે.
1: અરે વાહ, તો ચાલો ગુજરાતી કન્યાઓ, 235 રૂપિયામાં સંમેલન અને મેમ્બરશીપ બંને મળી રહી છે. પ્રતીક્ષાબેન, તમે આજે અહીંયા આવ્યા અને આપણા ગુજરાતી સમુદાય માટે દર વખતની જેમ કંઈક નવું લાવ્યા તે બદલ આભાર.
0: તમારા પણ આભાર, શ્રોતાઓના પણ આભાર.
1: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800267791 આ નંબર પર, 1800267791 અને વેબસાઇટ www.anurupvivah.com.
2: નિર્માણની સંકલ્પના બા એમ જોગલેકર.
3: આપ સાંભળી રહ્યા હતા અનુરૂપ વિવાહ સંસ્થા દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ શોધ અનુરૂપ જોડીદારની, પ્રસારણ વિવિધ ભારતી વડોદરા પરથી કરવામાં આવ્યું. 93.9 MHz પર આપ છો વિવિધ ભારતી વડોદરાની સાથે પૂજા પ્લસ ટાઈમ. અત્યારે સવારના 9:30 થઈ છે. પૂજા મોન્સૂન સેલમાં આ વર્ષે ફાયદાનો વરસાદ. મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
4: विविध भारती के पास है बेमिसाल हस्तियों का अनमोल खजाना.
5: चंदा मामा दूर के हुए पकाए भूर के,
4: जरा सुनिए कैसे बना ये गाना.
6: एक जमाना था 1951 या 50 में, बाबूलाल चतुर्वेदी यहाँ प्रोग्राम चार दिल्ली से आए.
4: संगीतकार रवि,
6: उन्होंने एक दिन फोन किया, कहने लगे यहाँ हम लोरियां रिकॉर्ड करना चाहते हैं, बना दो, रिकॉर्ड कर दो. तो मेरी माँ अक्सर गाना गा के नहीं, एक लाइन सुना करती थी, दो लाइन, चंदा मामा दूर के पुए पकाए दूर के. मैंने उसकी ट्यून बना ली, चंदा.

0: કૈફી આઝમીની લખેલી આ ગઝલ હતી ફિલ્મ અર્થમાંથી, સ્વર અને સંગીત જગજીત સિંઘના.
1: સેહત આપકી, સુરક્ષા હમારી. અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની, ક્યુંકી એક મચ્છર ઇન્સાન કો સોને નહીં દેતા હૈ. નઈ ટેકનોલોજી કી મચ્છર જાલી કે લિયે સંપર્ક કરે 45 વર્ષ સે આપકી સેવા મે ઉપસ્થિત આર કે બ્લાઇન્ડ્સ, દાંડિયા બજાર, 9825027525. સેહત આપકી, સુરક્ષા હમારી, યે હૈ આર કે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
0: વડનેરકર જ્વેલર્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.

ફિલ્મ ગમનની આ ગઝલને સ્વર આપ્યો એ હરિહરને, સંગીત આપ્યું જયદેવે, બોલ હતા શહેરયારના.

0: રાહુલ દેવ બર્મનના સંગીત નિર્દેશનમાં ભૂપિંદર અને સુરેશ વાડકરના સ્વરમાં માસૂમ ફિલ્મની આ ગઝલ હતી. બોલ આપ્યા ગુલઝારે.
1: હરરોજ સુબહ 7 બજે સુનિએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી. મઝેદાર નહીં અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ.
2: વિડિયો લાઇક કરવાના પૈસા મળશે, સો ઇઝી.
3: ફસાણો.
4: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
5: જાણકાર બનો, સતર્ક રહો.

લતા મંગેશકરના સ્વરમાં બાજાર ફિલ્મની આ ગઝલ હતી. સંગીત ખયામે આપ્યું, બોલ મિહિર તાકી મિહિરના.

0: મિર્ઝા ગાલિબની આ ગઝલ હતી, સ્વર અને સંગીત જગજીત સિંઘના.
1: મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર. હર ઘર સૂર્ય ઘર.
0: સારા ગણદેવી કર જ્વેલર્સ. શુકનનું સોનું તો સારા ગણદેવી કરનું જ. સારાનું સોનું, સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવી કર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.

ફિલ્મ તુંબિનની આ ગઝલ આપણે સાંભળી જગજીત સિંહના સ્વરમાં, જેને સંગીતબદ્ધ કરી નિખિલ વિનયે, બોલ આપ્યા ફૈઝ અનવરે.

0: ઇન્દિવરની લખેલી આ ગઝલ હતી ફિલ્મ પ્રેમ ગીતમાંથી, સ્વર સુરેશ વાડકરનો, સંગીત જગજીત સિંઘનું.
1: કેટલા દ્રશ્યો માત્ર આંખોથી જોવાતા નથી, એ સીધા હૃદયમાં ઉતરી જાય છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી જ્યારે હાથમાં તિરંગો લઈને હજારો પગલા એક સાથે આગળ વધે, ત્યારે માત્ર યાત્રા નથી રહેતી, એ બની જાય છે રાષ્ટ્રભક્તિનો ચૈતન્યમય ઉત્સવ. તારીખ 17 ઓગસ્ટ સુધી દેશભરમાં યોજાઈ રહી છે તિરંગા યાત્રા.
2: હર ઘર તિરંગા, હર દિલ તિરંગા, હર મન તિરંગા, હર મકસદ તિરંગા, હર સપના તિરંગા, હર સંકલ્પ તિરંગા.
1: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તિરંગા યાત્રા આજે રાજ્યના ખૂણે ખૂણે રાષ્ટ્રીય સ્વાભિમાનનો ગુંજારવ કરી રહી છે. આવો પ્રત્યેક છત, ઘર, મહોલ્લા, શેરી, કસ્બા, નગર અને શહેરમાં ગૌરવભેર તિરંગો લહેરાવીને હર ઘર તિરંગા અને હર દિલ તિરંગાને એક અપ્રતિમ જન આંદોલન બનાવીએ.
0: પૂજા પ્લસ પૂજા મોનસૂન સેલમાં આ વર્ષે ફાયદાનો વરસાદ. મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.

મિત્રો, કાર્યક્રમની આ અંતિમ પ્રસ્તુતિ હતી ફિલ્મ સાથ સાથમાંથી. જાવેદ અખ્તરના બોલને સ્વર આપ્યો ચિત્રા સિંઘે અને સંગીતથી સજાવ્યા કુલદીપ સિંઘે. આપ સાંભળી રહ્યા હતા ફિલ્મી નોન ફિલ્મી ગઝલોનું કાર્યક્રમ. પ્રસારણ વિવિધ ભારતી વડોદરા પરથી કરવામાં આવ્યું.

0: મિત્રો, ફિલ્મ સંગીત કાર્યક્રમની આ પ્રથમ રજૂઆત હતી ફિલ્મ સિંદૂરમાંથી. લતા મંગેશકર અને મોહમ્મદ અઝીઝના યુગલ સ્વરોમાં આ ગીત હતું. સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ અને ગીતકાર આનંદ બક્ષી.
1: અરે અરે અરે ના ના

કિશોર કુમાર અને આશા ભોંસલેના યુગલસ્વરોમાં નમક હલાલ ફિલ્મનું આ ગીત હતું. બપ્પી લહેરીનું સંગીત અને અંજાનના બોલ.

વડનેરકર જ્વેલર્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.

0: રાહુલ દેવ બર્મનના સંગીત નિર્દેશનમાં બેતાબ ફિલ્મનું આ ગીત હતું. સ્વર લતા મંગેશકર અને શબ્બીર કુમારનો હતો, બોલ આનંદ બક્ષીના.
1: દીવાના
2: એક દીવાના શહેર મેં
1: એક દીવાના નહીં એક દીવાની ભી
2: દો દીવાને શહેર મેં.

ગુલઝારની આ શબ્દ રચનાને સ્વર આપ્યો રૂણા લૈલા અને ભૂપિંદરે, સંગીતથી સજાવ્યા જયદેવે. ફિલ્મ ઘરોંદાનું આ ગીત હતું.

0: કિશોર કુમારના સ્વરમાં ઘર ફિલ્મનું આ ગીત હતું. સંગીત આર ડી બર્મનનું, ગીતકાર ફરી એકવાર ગુલઝાર.
1: સેહત આપકી સુરક્ષા હમારી. અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની, ક્યુંકી એક મચ્છર ઇન્સાન કો સોને નહીં દેતા હૈ. નઈ ટેકનોલોજી કી મચ્છર જાલી કે લિયે સંપર્ક કરે 45 વર્ષ સે આપકી સેવા મે ઉપસ્થિત આર કે બ્લાઇન્ડ્સ દાંડિયા બજાર 9825027525. સેહત આપકી સુરક્ષા હમારી, યે હૈ આર કે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
0: સારા ગણદેવીકર જ્વેલર્સ. શુકનનું સોનું તો સારા ગણદેવીકરનું જ. સારાનું સોનું, સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.

છોટી સી રાત ફિલ્મનું આ ગીત હતું યસુદાસ અને આશા ભોંસલેના સ્વરમાં. સંગીત આપ્યું સલીલ ચૌધરીએ, ગીત યોગેશનું.

આ ગીત હતું ફિલ્મ જુલીનું લતા મંગેશકરના સ્વરમાં. આનંદ બક્ષીના બોલને સંગીતથી સજાવ્યા રાજેશ રોશને.

0: લક્ષ્મીકાંત પ્યારેલાલના સંગીત નિર્દેશનમાં સુહાગ ફિલ્મનું આ ગીત હતું લતા મંગેશકરના સ્વરમાં, બોલ આનંદ બક્ષીના.
1: કેટલાક દ્રશ્યો માત્ર આંખોથી જોવાતા નથી, એ સીધા હૃદયમાં ઉતરી જાય છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી જ્યારે હાથમાં તિરંગો લઈને હજારો પગલા એક સાથે આગળ વધે, ત્યારે માત્ર યાત્રા નથી રહેતી, એ બની જાય છે રાષ્ટ્રભક્તિનો ચૈતન્યમય ઉત્સવ. તારીખ 17 ઓગસ્ટ સુધી દેશભરમાં યોજાઈ રહી છે તિરંગા યાત્રા.
2: હર ઘર તિરંગા, હર દિલ તિરંગા, હર મન તિરંગા, હર મકસદ તિરંગા, હર સપના તિરંગા, હર સંકલ્પ તિરંગા.
1: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તિરંગા યાત્રા આજે રાજ્યના ખૂણે ખૂણે રાષ્ટ્રીય સ્વાભિમાનનો ગુંજારવ કરી રહી છે. આવો પ્રત્યેક છત, ઘર, મહોલ્લા, શેરી, કસ્બા, નગર અને શહેરમાં ગૌરવભેર તિરંગો લહેરાવીને હર ઘર તિરંગા અને હર દિલ તિરંગાને એક અપ્રતિમ જન આંદોલન બનાવીએ.

કિશોર કુમાર અને લતા મંગેશકરના સ્વરમાં રોટી ફિલ્મના આ ગીતને સંગીત આપ્યું લક્ષ્મીકાંત પ્યારેલાલે. શબ્દરચના ફરી એકવાર આનંદ બક્ષીની જ.

મિત્રો, કાર્યક્રમની આ અંતિમ રજૂઆત હતી દુનિયા મેરી જેબ મેં ફિલ્મના ગીતની. કિશોર કુમાર અને આશા ભોસલેનો યુગલસ્વર હતો. સંગીત આપ્યું હતું રાજેશ રોશને, ગીતકાર ગુલશન બાવરા. આપ સાંભળી રહ્યા હતા ફિલ્મ સંગીત કાર્યક્રમ. પ્રસારણ વિવિધ ભારતી વડોદરા પરથી કરવામાં આવ્યું.

ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, ચિત્તલપુર બ્રિજ પાસે અલકાપુરી, વડોદરા.

0: આકાશવાણી સમાચાર યશ્વી મહેતા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. સરકાર ટૂંક સમયમાં જાહેર ક્ષેત્રની બેંક માટે એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરશે. આસામના 4 સૌથી વધુ પૂર અસરગ્રસ્ત જિલ્લામાં અસરગ્રસ્ત પરિવારોને વચગાળાની નાણાકીય સહાય જાહેર. મધ્યપ્રદેશ ખાતે દેશના પ્રથમ વર્ચ્યુઅલ પ્રાણી સંગ્રહાલયનો પ્રારંભ. બિહારમાં ભાગદોડ અને પશ્ચિમ બંગાળમાં આગની 2 અલગ અલગ ઘટનાઓમાં 12 લોકોના મોત. અને FIH હોકી વિશ્વકપમાં ભારત આજે ઇંગ્લેન્ડ સામે ટકરાશે. સમાચાર વિગતવાર. સરકાર ટૂંક સમયમાં જાહેર ક્ષેત્રની બેંક માટે એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે નવી દિલ્હીમાં જાહેર ક્ષેત્રની બેંકના 2 દિવસીય પરિષદનું ઉદ્ઘાટન કર્યા બાદ આ મુજબ જણાવ્યું. નાણામંત્રીએ કહ્યું કે સમિતિ મુદ્દાઓ અને સૂચનો પર વિચાર કરશે અને બેન્કિંગ સુધારા માટે ભવિષ્યની કાર્યવાહી નક્કી કરશે. તેમણે વધુમાં કહ્યું કે બેન્કર વિકસિત ભારતની દિશા નક્કી કરશે. જાહેર ક્ષેત્રની બેંક અને નાણાકીય સંસ્થાઓ આ બેઠકમાં બેન્કિંગ ક્ષેત્ર સામેના મુખ્ય મુદ્દા પર ચર્ચા કરી રહી છે. પ્રધાનમંત્રી શ્રી મોદીએ આજે સામૂહિક સંકલ્પ અને એકતાની શક્તિને પ્રતિબિંબિત કરતું સુભાષિતમ સોશિયલ મીડિયા પર શેર કર્યું. તેમણે કહ્યું, રાષ્ટ્ર ફક્ત સામૂહિક સંકલ્પ અને એકતાની શક્તિ દ્વારા જ પ્રગતિ કરે છે. આ ભાવના ભારતની પ્રગતિ અને સમૃદ્ધિનો મજબૂત પાયો છે. આ શ્લોક ઋગ્વેદમાંથી લેવામાં આવ્યો છે. ભારત આવતીકાલે નવી દિલ્હીમાં 12મી બ્રિક્સ પર્યાવરણ મંત્રીઓની બેઠકની યજમાની કરશે. આ બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવ કરશે. પ્રસ્તુત છે એક અહેવાલ.
1: कार्यक्रम का आयोजन भारत की ब्रिक्स की अध्यक्षता के अंतर्गत किया जाएगा. इस वर्ष इस सम्मेलन का विषय लचीलापन, नवाचार, सहयोग और स्थिरता का निर्माण है. पर्यावरण, वन और जलवायु मंत्रालय ने कहा है कि यह बैठक ठोस चर्चा, सहमति को बढ़ावा देने और पर्यावरण सहयोग को सशक्त बनाने के लिए एक मंच प्रदान करेगी. मंत्रालय ने बताया है कि ब्रिक्स की अध्यक्षता के हिस्से के रूप में भारत ने ब्रिक्स पर्यावरण कार्य समूह के अंतर्गत वरीयता वाले 4 क्षेत्रों की पहचान की है. वरीयता के इन क्षेत्रों में सतत जीवन शैली को बढ़ावा देना, वन संवर्धन, जंगल की आग का प्रबंधन और आपदा लचीलापन, चक्रीय अर्थव्यवस्था तथा अनुकूलन शामिल है.
0: આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ આજે 4 સૌથી વધુ પૂર અસરગ્રસ્ત જિલ્લા શિવસાગર, ગોલાઘાટ, જોરહાટ અને ચરાઈદેવમાં અસરગ્રસ્ત પરિવારોને વચગાળાની નાણાકીય સહાય જાહેર કરી છે. ગુવાહાટીમાં બોલતા શ્રી શર્માએ જણાવ્યું હતું કે અસરગ્રસ્ત જિલ્લામાં રાહત અને બચાવ કામગીરી વધુ તીવ્ર બનાવવામાં આવી છે. દરેક પૂરગ્રસ્ત પરિવારને 15,000 રૂપિયાની સહાય રકમ જાહેર કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે પૂરથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે સર્વે ચાલી રહ્યો છે. શ્રી શર્માએ ખાતરી આપી હતી કે અસરગ્રસ્ત પરિવારોને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડવામાં આવશે. તેમણે પૂરતું વળતર અને પુનઃવસન માટે જરૂરી સહાય મળી શકે તે માટે પૂરગ્રસ્ત લોકોને સર્વેમાં ભાગ લેવા માટે અપીલ કરી હતી. મધ્યપ્રદેશના ઇન્દોરમાં દેશનું પહેલું વર્ચ્યુઅલ પ્રાણી સંગ્રહાલય શરૂ કરવામાં આવ્યું છે. પ્રસ્તુત છે અમારા સંવાદદાતાનો અહેવાલ.
2: करीब 4.5 करोड़ रुपए की लागत से PPP मॉडल पर 14D सिनेमा और वर्चुअल जंगल सफारी तैयार की गई है. वर्चुअल जंगल सफारी में लोग तकनीक के जरिए जंगल और वन्य जीवों का आभासी अनुभव ले सकेंगे. वहीं 14D सिनेमा में दर्शकों को फिल्म देखने का अलग अनुभव मिलेगा. मुख्यमंत्री डॉक्टर मोहन यादव ने इन सुविधाओं का कल लोकार्पण किया और स्कूली बच्चों के साथ 14D सिनेमा

0: में फिल्म भी देखी। इन नई सुविधाओं से बच्चों और पर्यटकों को वन्य जीवों और प्रकृति को तकनीक के जरिए समझने का मौका मिलेगा। अभिनव गोयल, आकाशवाणी समाचार, भोपाल।
1: બિહારના લખીસરાય જિલ્લામાં આવેલા અશોકધામ મંદિરમાં આજે થયેલી ભાગદોડમાં 7 મહિલા ભક્તોના મોત થયા છે. 10થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને પટના મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય લોકોની સારવાર જિલ્લા સદર હોસ્પિટલમાં ચાલી રહી છે. અમારા સંવાદદાતાના જણાવ્યા અનુસાર શ્રાવણ મહિનાના પહેલા સોમવારે મહાદેવનો જળાભિષેક કરવા માટે ભક્તોની મોટી ભીડ એકઠી થઈ હતી. પડી ગયેલા વીજળીના થાંભલાને કારણે વીજળીનો કરંટ લાગવાની અફવાને કારણે ભય ફેલાયો હતો અને અશોકધામ સ્ટેશનથી મંદિર તરફ જતા રસ્તા પર ભાગદોડ મચી હતી. મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ આ ઘટના અંગે શોક વ્યક્ત કરતા વહીવટીતંત્રને ઘાયલોને તાત્કાલિક અને પૂરતી તબીબી સંભાળ પૂરી પાડવા નિર્દેશ આપ્યો હતો. તેમણે મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાયની પણ જાહેરાત કરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આ ઘટનામાં થયેલી જાનહાની પર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે પીડિતોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી. પ્રધાનમંત્રીએ ખાતરી આપી હતી કે સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્ત લોકોને મદદ કરી રહ્યું છે. પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાના તારાપીઠ ખાતે આજે વહેલી સવારે એક હોટલમાં લાગેલી આગમાં 5 લોકોના મોત થયા છે. અહેવાલ અનુસાર આગ પહેલા હોટલના રિસેપ્શનના ભાગમાં લાગી હતી અને 4 માળની ઇમારતમાં ફેલાઈ ગઈ હતી. આગ લાગી ત્યારે મોટાભાગના મહેમાનો સૂઈ રહ્યા હતા. શ્રાવણ મહિનાના સોમવારની ઉજવણી માટે તારાપીઠ આવેલા યાત્રાળુઓથી હોટલ ભરેલી હતી. હોટલ માલિકે જણાવ્યું હતું કે આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હતી. ફાયર ફાઇટર અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે દુઃખ વ્યક્ત કરી ઘાયલના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. શ્રાવણ માસનો ત્રીજો સોમવાર અને નાગપંચમીના ખાસ પ્રસંગે આજે મધ્યપ્રદેશના મુખ્ય શિવ મંદિર અને ધાર્મિક સ્થળોએ શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળ્યો. વહેલી સવારથી જ મંદિરોમાં ભક્તોએ ભગવાન શિવનો જળાભિષેક અને દૂધાભિષેક કર્યો હતો. ઘણા મંદિરમાં ખાસ સજાવટ અને ધાર્મિક વિધિ પણ કરવામાં આવી હતી. મંદિર પરિસર દિવસભર હર હર મહાદેવ અને બમ બમ બોલેના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. ઉજ્જૈનમાં નાગપંચમીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. પરંપરા મુજબ મહાકાલેશ્વર મંદિરમાં ભગવાન નાગચંદ્રેશ્વરના દરવાજા મધ્યરાત્રિએ 12 વાગે ખોલવામાં આવ્યા હતા. આ દર્શન 24 કલાક ચાલુ રહેશે. નાગચંદ્રેશ્વર અને બાબા મહાકાલ બંનેના દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉમટી રહી છે. વહીવટીતંત્રએ ભગવાન નાગચંદ્રેશ્વરના દર્શન માટે વિસ્તૃત વ્યવસ્થા કરી છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે નાગપંચમી નિમિત્તે શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે પ્રકૃતિ પ્રત્યે આદર, બધા જીવ પ્રત્યે કરુણા અને સહ અસ્તિત્વની ભાવના ભારતની સાંસ્કૃતિક પરંપરાનો અભિન્ન ભાગ રહી છે. શ્રી સિંહે કહ્યું કે નાગપંચમી એક પવિત્ર તહેવાર છે. તે જીવન પ્રત્યેના શાશ્વત અભિગમને પ્રતિબિંબિત કરે છે અને પ્રકૃતિ સંરક્ષણ, પર્યાવરણીય સંતુલન અને તમામ જીવોના સન્માનનો સંદેશ આપે છે. આંતરરાષ્ટ્રીય બાસ્કેટબોલ મહામંડળ ફીબા અંડર 18 એશિયા કપ સ્પર્ધામાં આજે ચાઇનીઝ તાઇપે સામે ઓસ્ટ્રેલિયાની ટીમનો વિજય થયો છે. ગુજરાતમાં અમદાવાદના વીર સાવરકર રમતગમત સંકુલ ખાતે રમાયેલી આજની પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયાનો સ્કોર 110 અને ચાઇનીઝ તાઇપેનો સ્કોર 58 રહ્યો છે. ઓસ્ટ્રેલિયાની ટીમ પહેલા ક્વાર્ટરથી જ ચાઇનીઝ તાઇપે સામે અગ્રેસર રહી હતી. હવે બીજી મેચ હમણાં 1:30 વાગે ફિલિપિન્સ અને થાઇલેન્ડ વચ્ચે રમાશે, જ્યારે ન્યૂઝીલેન્ડ અને લેબેનોન વચ્ચે 4:30 વાગે અને સાંજે 7:30 વાગે બહેરીન અને સીરિયા વચ્ચે મુકાબલો થશે. FIH હોકી વિશ્વકપમાં ભારત આજે ઇંગ્લેન્ડ સામે ટકરાશે. નેધરલેન્ડના એમ્થલવિનમાં આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 6:30 વાગે શરૂ થશે. બંને ટીમ ટુર્નામેન્ટમાં પોતાની જીતથી કરેલી શરૂઆત યથાવત રાખવા મેદાનમાં ઉતરશે. ભારતે શનિવારે વેલ્સ સામે 3-1થી વિજય સાથે પોતાના વિશ્વકપ અભિયાનની શરૂઆત કરી હતી, જ્યારે સ્પર્ધાના શરૂઆતના દિવસે ઇંગ્લેન્ડે પાકિસ્તાનને 4-1થી હરાવ્યું હતું. ગોલમાં ભારત સામે ટેસ્ટ ક્રિકેટ શ્રેણીની પહેલી મેચમાં યજમાન શ્રીલંકાએ મેચના ત્રીજા દિવસે 5 વિકેટે 124 રન બનાવ્યા છે. ભારતીય ટીમે પ્રથમ ઇનિંગમાં 465 રન બનાવ્યા. દેવ પડીકલે 167 રન, KL રાહુલે 82 રન અને ધ્રુવ જુરેલે 51 રનનું યોગદાન આપ્યું. શ્રીલંકા તરફથી પ્રભત જયસૂર્યાએ 4, કેશવ નુવંતાએ 3 અને આસિથ ફર્નાન્ડોએ 2 વિકેટ લીધી. શ્રેણીની બીજી અને અંતિમ ટેસ્ટ મેચ 23 ઓગસ્ટથી કોલંબોમાં રમાશે.

0: ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી અને તેની આસપાસના પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓડિશા પર સર્જાયેલું હવાનું નીચું દબાણ આજે ડિપ્રેશનમાં ફેરવાઈ જવાની ધારણા છે, જેના કારણે દક્ષિણ બંગાળમાં આવતીકાલ સુધી વ્યાપક ભારે વરસાદ થવાની ધારણા છે. અલીપોર હવામાન વિભાગે આજે બાંકુરા, ઝારગ્રામ અને પશ્ચિમ મિદનાપુર જિલ્લામાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. દક્ષિણ ચોવીસ પરગણા, પુરુલિયા, હાવડા, હુગલી અને પૂર્વ અને પશ્ચિમ બર્ધવાન જિલ્લાઓ માટે ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. તો માછીમારોને આવતીકાલ સુધી દરિયામાં ન જવા માટેની સલાહ આપવામાં આવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સરકાર ટૂંક સમયમાં જાહેર ક્ષેત્રની બેંક માટે એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરશે. આસામના ચાર સૌથી વધુ પૂર અસરગ્રસ્ત જિલ્લામાં અસરગ્રસ્ત પરિવારને વચગાળાની નાણાકીય સહાય જાહેર. મધ્યપ્રદેશ ખાતે દેશના પ્રથમ વર્ચ્યુઅલ પ્રાણી સંગ્રહાલયનો પ્રારંભ. બિહારમાં વાગડોડ અને પશ્ચિમ બંગાળમાં આગની બે અલગ અલગ ઘટનામાં 12 લોકોના મોત. અને એફઆઈએચ હોકી વિશ્વકપમાં ભારત આજે ઇંગ્લેન્ડ સામે ટકરાશે. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આપ અપના જો યે ખેલને કા મન હે વો કર લીજીએ ભાઈ. ઇતના અચ્છા સા શોક આપને સોચા, ઇતના અચ્છા આપકા મન મે યે છોટી સા એક ખ્યાલ હૈ, ઇસકે લિયે ભી ઇતના સોચેંગે તો ક્યા હોગા, है ना. हमारे एक और साथी कह रहे हैं कि कुछ सच कहें तो अपने लिए ज्यादा तो कुछ नहीं किया, बस दूसरों की खुशी कैसे मिले इन्हीं बातों का ध्यान रखा. पहले मायके में सबका ध्यान रखना, सबके काम करना, सबको खिला के खाना, फिर ससुराल में भी बच्चों और सबका ख्याल सदा रखा. लेकिन अब जीना है खुद के लिए और हम करते हैं कुछ ऐसे काम जिससे हमें खुशी मिले. मिलते हैं अपने दोस्तों से, ढूंढते हैं छोटी छोटी खुशियां, कभी कभी खुद की पसंद का खाना भी बनाते हैं और बच्चों से कहते हैं कि आज हम यही बनाएंगे. भाई ये हुई ना बात, क्योंकि ऐसा करना बहुत जरूरी है. अगर आप रोजाना दूसरों की पसंद का ही ख्याल रखते रहेंगे तो आपकी पसंद का ख्याल कौन रखेगा. हमारे एक और साथी कहते हैं कि क्या कहने इस गाने के, बहुत साल हो गए इस फिल्म को देखे हुए लेकिन इतने सालों बाद भी ऐसा लग रहा है कि जैसे ये सब कल की बात हो. शमी कपूर और सायरा बानो की बहुत सुंदर अदाकारी इस फिल्म में और देखकर पुराने दिनों की यादें ताजा हो गई. जंगली फिल्म के गीत के लिए इन्होंने कहा. हमारे एक और साथी ने कहा कि अगर उत्तरदायित्व का बोझ हट जाए तो जरूरतमंद बच्चों को ट्यूशन पढ़ाऊंगा, शिक्षण मेरा शौक है. वहीं हमारे एक और साथी कह रहे हैं कि 4 दिन की चांदनी फिर अंधेरी रात, कुछ रिश्तों को समर्पित है ये कहावत. तो अलग अलग बातें हमारे साथी कह रहे हैं और जो बाकी और साथी भी हैं वो भी बता सकते हैं कि अगर उन्हें एक दिन के लिए ये मौका मिले कि वो सिर्फ अपने मन का कोई भी काम कर सकते हैं, भले ही आज उन्हें इस चीज की पाबंदी हो स्वास्थ्य के कारणों से या किसी और कारण से, मान लीजिए कि वो सब कुछ हट जाए, तो क्या करेंगे आप उस एक दिन? क्या होगा आपके मन का वो काम जो आप करना चाहते हैं और कभी नहीं कर पाए, वक्त नहीं मिला या कुछ समय इस तरह का था, परिस्थिति ऐसी थी, लेकिन अगर ऐसा हो तो क्या करेंगे आप, ये हमें बताइए. क्योंकि हम जानना चाहते हैं कि किस चीज की एक कसक मन में रह गई है, तो वो क्या है हमसे साझा कीजिए आज. तब तक हम आपको सुनवाते हैं ये गीत. हमें बताइए कौन से फिल्म का है, किस पर फिल्माया गया.

0: છે, તેમજ બીડીડીએસ ક્યુઆરટીની ટીમ, ડોગ સ્કોડ, ટ્રાફિક બ્રિગેડ અને ક્યુઆરટીના માણસો પણ અહીંયા દિવસ રાત ફરજ બજાવે છે. યાત્રિકો આ શ્રાવણ મહિનાના આ સોમવારે સારી રીતે ભગવાનના દર્શન કરી જાય એવી અમે શુભેચ્છાઓ પાઠવીએ છીએ. અમે
1: અરવલ્લીમાં મોડાસા શહેરના ગિરિનાથ મહાદેવ, ઉમાપતિ મહાદેવ સહિતના મંદિરમાં વિશેષ પૂજા અર્ચના અને ધાર્મિક કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. યાત્રાધામ શામળાજી મંદિરમાં પણ હિંડોળા મનોરથ અંતર્ગત સાવન ભાદો અને નૌકા વિહાર મનોરથ ઉજવાયો. આ અંગે એક શ્રદ્ધાળુએ પ્રતિક્રિયા આપી.
2: ખાતે નૌકા વિહાર અને સાવન ભાદવ નો જે મનોરથ કર્યો છે એ જોઈને અમે ધન્ય અનુભવીએ છીએ કે આવો જોઈને આજે દિલ આનંદ આનંદ થઈ ગયું અને ભગવાનના દર્શન કરવાથી મનને એકદમ શાંતિ મળી અને સામળિયાના દર્શન કરવાથી વારંવાર પોતાના ધારેલા તમામ કારણ પૂર્ણ થાય છે એવી મને અતુટ શ્રદ્ધા છે. સામળિયા ભગવાનની જય.
1: તો બોટાદમાં સાળંગપુરના સુપ્રસિદ્ધ શ્રી કષ્ટભંજન દેવ મંદિરના ગર્ભગૃહમાં હનુમાન દાદાને શિવ સ્વરૂપ શણગાર કરાયો. મંદિરમાં સમગ્ર શ્રાવણ માસમાં શ્રી નીલકંઠ મહાદેવ મંદિર ખાતે શિવપૂજન કરાશે, તેમજ શ્રીહરિ મંદિરમાં ભવ્ય તથા દિવ્ય હિંડોળા દર્શનનું પણ આયોજન કરાયું છે. મહેસાણાના શિવમંદિરમાં પણ આજે સવારથી જ ભગવાન શિવજીના નાદથી ગુંજી ઉઠ્યા છે. ઊંઝા તાલુકાના સુનક ગામમાં આવેલું 11મી સદીમાં બંધાયેલું શિલ્પ સ્થાપત્ય કળાના નીલકંઠ મહાદેવ મંદિરમાં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. ડાંગમાં મુખ્યમથક આહવાના દંડકેશ્વર મહાદેવ મંદિરમાં શિવલિંગ પૌરાણિક હોવાનું મનાતા મોટી સંખ્યામાં ભક્તો પૂજા અર્ચના કરવા આવી રહ્યા છે. મહીસાગર જિલ્લામાં ગિલેનબારી સિન્ડ્રોમ જીબીએસના શંકાસ્પદ કેસના પગલે જિલ્લા કલેક્ટર અર્પિત સાગરે શાળા અને બાળ સંભાળ સંસ્થાની મુલાકાત સ્થિતિની સમીક્ષા કરી. તેમણે વિરણીયા પાનમપાલા શાળા અને બાળ સંરક્ષણ કેન્દ્રની મુલાકાત લીધી. દરમિયાન તેઓએ બાળકોને અપાતા ભોજનની ગુણવત્તાની ઝીણવટભરી ચકાસણી કરી સંબંધિતોને કડક સૂચના આપી હતી.
3: હેલ્થની ટોટલ 21 ટીમ્સ અહીંયા લુણાવાડામાં કામ કરે છે. જે લોકોને સવાર 9 વાગ્યાથી 59 હાઉસીસના સર્વે કર્યા છે. જ્યાં જ્યાં સિમ્ટમ્સ મળે છે ત્યાં ત્યાં એમને હેલ્થ ટીમ ચેક કરે છે અને જો જરૂર પડે હોસ્પિટલમાં પણ મોકલે છે. આ 21 ટીમ્સ જેમાં MOFS છે એમને સાથે પણ હેલ્થ ટીમ સતત કોન્ટેક્ટમાં છે અને એમના સારવાર જ્યાં જ્યાં થાય છે એમના સ્ટેટસ પણ લે છે.
1: સુરેન્દ્રનગરના ચોટીલામાં ફટાકડાના એક વખારને સીલ એટલે કે તાળું લગાવી દેવાયું છે. શાસ્ત્રીનગર વિસ્તારમાં આકસ્મિક તપાસ દરમિયાન માન્ય પરવાના વગર ફટાકડાનો સંગ્રહ અને વેચાણ કરાતું હોવાનું જણાતા આ કાર્યવાહી કરવામાં આવી હતી. ચોટીલાના નાયબ કલેક્ટર અને મામલતદારની ટુકડી દ્વારા કરાયેલી આ કામગીરી દરમિયાન 10 લાખ રૂપિયાથી વધુનો ફટાકડાનો જથ્થો કબજે કરી વખારના માલિક સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનું અમારા પ્રતિનિધિ દિનેશ પરમારે જણાવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR News_ABAD ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7 વાગ્યાને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર આપી ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
1: કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી.
2: ડિપ્લોમા, બીઈ તથા ડી ટુ ડી એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસ.

0: જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી.
1: કેજેઆઈટી
0: સાવલી.
2: અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
3: એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
4: પૂજા પ્લસ,
5: પૂજા મોન્સૂન સેલમાં ફાયદાનો વરસાદ,
6: મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ.
5: પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
4: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
2: આર્કે બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
3: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
2: યે હૈ આર્કે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
7: હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી. મજેદાર નહીં અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ.

પૂજા પ્લસ. પૂજા મોન્સૂન સેલમાં આ વર્ષે ફાયદાનો વરસાદ. મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.

0: પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન air.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ airnews_abad ને ફોલો કરશો. ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા ડિજિટલ ધરપકડના નામે લોકોને છેતરતા આંતરરાષ્ટ્રીય સમૂહના મુખ્ય નાણાકીય વહીવટદારને આસામથી પકડવામાં આવ્યો છે. આ સાથે જ 1090 સાયબર ગુનામાં 1071 કરોડ રૂપિયાથી વધુના નાણાકીય કનેક્શનનો ખુલાસો થયો હોવાનું સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના SP વિવેક ભેડાએ જણાવ્યું.
1: ગેઝેટ્સમાંથી બીજી વસ્તુ જોવામાં આવી તો ખબર પડી કે 2300 ક્રિપ્ટો વોલેટ મળેલા છે. 2300 ક્રિપ્ટો વોલેટની ટોટલ ધનરાશિ જોવામાં આવી તો 16 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન કરેલા છે આ આરોપીએ. 16 કરોડના તો ટ્રાન્ઝેક્શન કરેલા જ છે, પણ વધુમાં જેટલા અકાઉન્ટ મળેલા છે એની અમે એનાલિસિસ કર્યું તો ખબર પડી કે તેનું ટોટલ મેગ્નિટ્યુડ છે 1071 કરોડ રૂપિયા, 1071 કરોડ રૂપિયાનું સાયબર ફ્રોડ આચરેલું છે. અને સાયબર ફ્રોડના કુલ ગુના છે 1090 ગુના સમગ્ર ભારતમાં.

0: ભક્ત ભક્તિ અને ભગવાનના અદભુત ત્રિવેણી સંગમ સમાન પવિત્ર શ્રાવણ માસના પહેલા સોમવારે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારથી શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપર ઉમટ્યું. સમગ્ર દિવસ દરમિયાન તમામ મંદિર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં ભક્તોના ધસારાને જોતા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે જ આગામી 11 સપ્ટેમ્બર સુધી યોજાનારા 51 કુંડી મહામૃત્યુંજય મહાયજ્ઞમાં ભક્તો આહુતિ આપી રહ્યા છે.
1: દેવાધિદેવ મહાદેવની આરાધના માટે સર્વશ્રેષ્ઠ મનાતા પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે ગીર સોમનાથ સ્થિત પ્રભાસપાટણ ખાતે શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો. દર્શન કરવા માટે મોડી રાતથી જ ભક્તો કતારોમાં ગોઠવાઈ ગયા હતા. વહેલી સવારે મંદિરની કપટ ખુલતાની સાથે સમ્રાજ્ઞ વાતાવરણ દિવ્ય અને આધ્યાત્મિક ઉર્જાથી ભરાઈ ગયું હતું. શ્રાવણના પ્રથમ સોમવારે મહાદેવને વિશેષ ઔષધીય જળ પંચામૂત્ર અને બીલીપત્રનો અભિષેક કરવામાં આવ્યો હતો. વહેલી સવારે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે સોમનાથ દાદાને મંગળા આરતી સંપન્ન થઈ હતી. શ્રાવણના સોમવારે નિમિત્તે શિવલિંગ પર પુષ્પ શરવણ અલંકારો અને ભસ્મની મનોહર શૃંગાર દર્શન ગોઠવાયા હતા. મંદિર પરિસરમાં ભૂદેવો દ્વારા સતત રુદ્રાભિષેક અને મહામૃત્યુંજય મંત્રોનો પાઠ કરવામાં આવી રહ્યો છે. રાજેશ ભજગોતર, ગીર સોમનાથ, આકાશવાણી.
0: રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની વચ્ચે આગામી 23 તારીખ સુધી હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં હાલ 5 પ્રણાલી સક્રિય હોવાથી વરસાદી માહોલ રહી શકે છે તેમ હવામાન વિભાગ અમદાવાદના પ્રાદેશિક નિયામક ડોક્ટર એ.કે. દાસે જણાવ્યું.
2: अभी हमारा गुजरात रीजन का जो दक्षिण भाग है आइसोलेटेड इक्का दुक्का स्थानों में भारी बरसात का भी संभावना रहेगा. इसमें येलो वार्निंग दिया गया है. इसमें जो डिस्ट्रिक्ट है नर्मदा, सूरत, दांग, तापी, नवसारी, बलसाड, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है. ये इक्का दुक्का स्थान में भारी वर्षा का संभावना रहेगा येलो वार्निंग के साथ.
0: આંતરરાષ્ટ્રીય બાસ્કેટબોલ મહામંડળ ફીબા અંડર 18 એશિયા કપ બાસ્કેટબોલ સ્પર્ધામાં આજે ચોથો મુકાબલો બહેરીન અને સીરિયા વચ્ચે રમાશે. અમદાવાદના વીર સાવરકર રમતગમત સંકુલ ખાતે હમણાં 7:30 વાગે આ મેચ શરૂ થશે. આ પહેલા રમાયેલી ત્રીજી મેચમાં ન્યૂઝીલેન્ડે લેબનોનને હરાવ્યું છે. મેચના અંતે ન્યૂઝીલેન્ડનો સ્કોર 113 અને લેબનોનનો સ્કોર 62 રહ્યો હતો, જ્યારે બીજી મેચમાં ફિલિપીન્સનો કુલ સ્કોર 91 અને થાઇલેન્ડનો સ્કોર 62 રહ્યો. આ પહેલા ક્વાર્ટરમાં ફિલિપીન્સની ટીમ પાછળ રહી હતી, પરંતુ બીજા ક્વાર્ટરથી સતત આગળ રહીને ફિલિપીન્સે થાઇલેન્ડને પરાજય આપ્યો હતો. તો પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ 110ના સ્કોર સાથે ચાઇનીઝ તાઇપેને પરાજય આપ્યો. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ રાજ્યમંત્રી નીમુબેન બાંભણીયાએ આજે બોટાદમાં રેલવે મથક પર વંદે ભારત ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યું. સાબરમતી વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને સ્ટોપેજ અપાતા આ ટ્રેન આજે બોટાદ પહોંચી હતી. દરમિયાન કેન્દ્રીય રાજ્યમંત્રી સહિતના મહાનુભાવોએ ટ્રેનનું સ્વાગત કરીને મુસાફરો સાથે વાતચીત કરી હતી. આ અંગે સુશ્રી બાંભણીયાએ આનંદ વ્યક્ત કર્યો.
3: આજે આપણા બોટાદ અને ભાવનગર માટે ગૌરવશાળી દિવસ છે. ઢસા, ધોળા અને બોટાદ આમ 3 સ્ટોપેજ સાબરમતી વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું સ્ટોપેજ મળ્યું છે. વંદે ભારત સ્ટોપેજ મળવાથી વિદ્યાર્થીઓની અવર જવરમાં સરળતા રહેશે. વેપારીઓને નવા બજાર માટે પણ ખૂબ સરળતા રહેશે. ટુરિઝમને નવી ઊંચાઈ મળશે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. અમેરિકા પ્રવાસના પહેલા દિવસે એક સંવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ભારતની યાત્રામાં વૈશ્વિક ગુજરાતી સમુદાયને કિંમતી ભાગીદાર ગણાવ્યા.

રાજ્યભરમાં ધોરણ 6-12ની 10 લાખથી વધુ દીકરીઓને નિઃશુલ્ક ઉચ્ચ ગુણવત્તાયુક્ત સેનેટરી નેપકીન અપાશે. ડિજીટલ ધરપકડના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનારા આંતરરાષ્ટ્રીય સમૂહના મુખ્ય નાણાકીય વહીવટદારની આસામથી ધરપકડ. શ્રાવણ માસના પહેલા સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર. રાજ્યભરમાં આગામી 23 તારીખ સુધી વરસાદની આગાહી અને ફીબા બાસ્કેટબોલ સ્પર્ધામાં બહેરીન અને સીરિયા વચ્ચે આજે મુકાબલો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. બરાબર 7:50 ગુજરાતીમાં પ્રાદેશિક સમાચાર આપ સાંભળશો.
1: આકાશવાણી સમાચાર, રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે શક્તિની સપ્તધારાને કૃષિ અને ગ્રામીણ ભારત માટે મહત્વની દિશા ગણાવી. કેન્દ્ર સરકારે વીજાણુ ઘટકો ઉત્પાદન યોજના હેઠળ 7,877 કરોડ રૂપિયાના રોકાણ સાથે વધુ 31 અરજીઓને મંજૂરી આપી. દેશમાં મોટા આતંકી માળખાનો પર્દાફાશ, વિવિધ રાજ્યોમાંથી 250થી વધુ લોકોની અટકાયત. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને પક્ષના રાષ્ટ્રીય પદાધિકારીઓની નવી ટીમની જાહેરાત કરી. ઓમાન સાથે હોર્મોઝ સામુદ્રધુની દ્વારા જહાજોના પરિવહનનું સંચાલન કરવાની યોજના પર ઈરાન સહમત. અને ભારતીય શટલર પીવી સિંધુ બેડમિન્ટનની વર્લ્ડ ચેમ્પિયનશીપમાં મહિલા સિંગલ્સ ઇવેન્ટના બીજા રાઉન્ડમાં પહોંચ્યા. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે સ્વતંત્રતા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દર્શાવેલ શક્તિની સપ્તધારા કૃષિ અને ગ્રામીણ ભારત માટે એક મહત્વપૂર્ણ દિશા પ્રદાન કરે છે. તેમણે કહ્યું કે સરકાર આ દ્રષ્ટિકોણને લોક કેન્દ્રિત કાર્યક્રમો, પારદર્શક દેખરેખ અને અસરકારક અમલીકરણ દ્વારા કાર્યમાં તબદીલ કરવા માટે કામ કરશે.

0: શ્રી મોદીએ પોતાના સંબોધનમાં શક્તિની સપ્તધારાની રૂપરેખા આપી હતી, જેમાં કૃષિ અને ખાદ્ય ઉત્પાદનને મજબૂત બનાવવા, ખાદ્ય પ્રક્રિયાને પ્રોત્સાહન આપવા અને વૈશ્વિક બજારોમાં પહોંચ વધારવાનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ વૈશ્વિક કટોકટી અને અનિશ્ચિતતાઓ વચ્ચે ખેડૂતોને સબસીડીવાળા ભાવે ખાતરો પૂરા પાડવાની સરકારની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્યાર કર્યો હતો. સરકારે વીજાણુ ઘટક ઉત્પાદન યોજના એટલે કે ECMS હેઠળ 7,877 કરોડ રૂપિયાના રોકાણ સાથે વધુ 31 અરજીઓને મંજૂરી આપી છે. આ મંજૂરીઓથી 9,500થી વધુ રોજગારીની તકો ઉભી થવાની સંભાવના છે. આ અરજીઓ 10 રાજ્યોમાંથી આવી છે, જેમાં તમિલનાડુના 7 અને મહારાષ્ટ્ર અને હરિયાણાના 6 રાજ્યોનો સમાવેશ થાય છે. કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં અરજદારોને આ મંજૂરીઓ સોંપી. આ અરજીઓ એસિટિલિન બ્લેક, સ્પીકર્સ અને માઇક્રોફોન, કેપેસિટર્સ અને કોઇલ સહિતના ઉત્પાદનો સાથે સંબંધિત છે. શ્રી વૈષ્ણવે માહિતી આપી કે સરકારે 59,000 કરોડ રૂપિયાનું રોકાણ આકર્ષવાનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો, જેને પાર કરીને હવે 69,000 કરોડ રૂપિયા પર પહોંચ્યો છે. કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આજે નવી દિલ્હીમાં 15 પુરસ્કાર વિજેતાઓને રાષ્ટ્રીય અનુભવ પુરસ્કારો 2026 એનાયત કર્યા. આ પુરસ્કાર વિજેતાઓએ પાસપોર્ટ સેવા કેન્દ્ર, જૂના નિયમો રદ કરવા અને નવા નિયમોનું નિર્માણ, વહીવટ અને એકાઉન્ટિંગમાં તકનીકી અનુકૂલન જેવા વિવિધ સરકારી પ્રોજેક્ટ્સનો ભાગ રહ્યા છે. અનુભવ પ્લેટફોર્મ કેન્દ્ર સરકારના કર્મચારીઓ, બહાર જાહેર ક્ષેત્રની બેન્કો અને કેન્દ્રીય જાહેર ક્ષેત્રના સાહસોના નિવૃત્ત કર્મચારીઓને સરકારમાં કામ કરવાના તેમના અનુભવો રજૂ કરવા માટેનો એક મંચ પૂરો પાડે છે. આ પ્રસંગે ડોક્ટર સિંહે જણાવ્યું કે સરકારે બદલાતી વહીવટી અને સામાજિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પેન્શન પ્રક્રિયાઓને સરળ બનાવવાનું ચાલુ રાખ્યું છે.
1: ભારત સરકાર મેં સેવાનિવૃત્તિ યા પેન્શનર્સ કી સંખ્યા જો કામ કરને વાલે કર્મચારી હૈ વર્કિંગ એમ્પ્લોય ઉસસે કહીં અધિક હૈ. રિટાયરમેન્ટ હેપનિંગ એટ ધ એજ ઓફ 60 વેન ધ લાઇફ સ્પેન હેઝ ગોન ઓલમોસ્ટ અપ ટુ 70. સો મોસ્ટ ઓફ ધીઝ રિટાયરિંગ કુલીગ્સ આર ઇન ધી પ્રાઇમ ઓફ દેયર હેલ્થ ઓર ઇસલી ઉનકો ઇસ તરહ સે છુટ્ટી પે ન જાને દિયા જાય. ઉનકી સેવાએ ઉનકા યોગદાન કિસી ના કિસી તરહ સે રાષ્ટ્ર નિર્માણ કે કાર્ય આયે ઓર કિસ પ્રકાર આ સકતા હૈ યે ઉનકે સાથ ચર્ચા કરને કા માધ્યમ બને.
0: ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને ભાર મૂક્યો કે કૃત્રિમ બુદ્ધિમત્તા અને ઝડપથી વિકસતી ટેકનોલોજીના યુગમાં સ્નાતક શિક્ષણનો અંત નથી, પરંતુ સતત અનુકૂલન સાથે શીખતા રહેવાની શરૂઆત છે. તેઓ આજે તમિલનાડુના તિરુવરૂરમાં સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ તમિલનાડુના 11મા દીક્ષાંત સમારોહમાં સંબોધન કરી રહ્યા હતા. ઉપરાષ્ટ્રપતિએ 2014થી ભારતના શૈક્ષણિક માળખાના અભૂતપૂર્વ વિસ્તરણનો પણ ઉલ્લેખ કર્યો અને દેશભરમાં 16 આઈઆઈટી, 8 કેન્દ્રીય યુનિવર્સિટીઓ, 8 આઈઆઈએમ અને 12 નવી એઆઈએમએસની સ્થાપના કરવા પર પ્રકાશ પાડ્યો હતો. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 પર ચર્ચા કરતા તેમણે જણાવ્યું કે શિક્ષણ હવે સ્વતંત્ર રીતે વિચારવાની અને સામૂહિક કામ કરવાની ક્ષમતા દ્વારા માપવામાં આવે છે. સંરક્ષણ મંત્રાલયે આજે નવી દિલ્હીમાં જનરલ ઓટોમિક્સ એરોનોટિકલ સિસ્ટમ્સ ઇન્ક સાથે ભારતીય નૌકાદળ માટે અત્યાધુનિક ઇંચાઈએ લાંબા સમય સુધી સતત ઉડનાર અને ગુપ્ત માહિતી તથા દેખરેખ રાખનાર 2 MQ-9BC ગાર્ડિયન વિમાન 30 મહિના માટે ભાડે લેવાના કરાર પર હસ્તાક્ષર કર્યા. મંત્રાલયે જણાવ્યું કે આ કરારનું મૂલ્ય આશરે 1,943 કરોડ રૂપિયા છે. સી ગાર્ડિયન્સ અત્યાધુનિક સેન્સર્સ અને અત્યાધુનિક પેલોડ્સથી સજ્જ છે, જે દરિયાઈ ક્ષેત્રના વિશાળ વિસ્તારોમાં સતત ગુપ્ત માહિતી અને દેખરેખ સુનિશ્ચિત કરશે. સ્વતંત્રતા દિવસ પહેલા આઈએસઆઈ સમર્થિત શહજાદ ભટ્ટી નેટવર્ક સામે એક મોટી બહુરાજ્ય કાર્યવાહીમાં સુરક્ષા એજન્સીઓએ 12 ઓગસ્ટે પંજાબ સહિત 14 રાજ્યોમાંથી 253 લોકોની અટકાયત કરીને તેના આતંકવાદી માળખાનો પર્દાફાશ કર્યો છે. સુરક્ષા એજન્સીઓએ દેશમાં વિધ્વંસક હુમલાઓની તેની યોજનાઓને નિષ્ફળ બનાવવા માટે રાજ્ય પોલીસ દળો દ્વારા રીયલ ટાઇમ ઇન્ટેલિજન્સ શેરિંગ સિસ્ટમનો ઉપયોગ કર્યો. આ કામગીરી સરહદ પર આતંકવાદ પ્રત્યે કેન્દ્રની સહિષ્ણુતા નીતિનો ભાગ હતી. સુરક્ષા એજન્સીઓએ પંજાબમાં 44, હરિયાણામાં 52 અને હિમાચલ અને જમ્મુ કાશ્મીરમાં દરેક 2 વ્યક્તિઓની અટકાયત કરી છે. ઉપરાંત દિલ્હીમાં 51 અને ઉત્તરપ્રદેશમાં સૌથી મોટા 62 લોકોની અટકાયત કરી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને આજે પક્ષના રાષ્ટ્રીય પદાધિકારીઓની નવી ટીમની જાહેરાત કરી છે. શ્રી નવીને વસુંધરા રાજે સિંધિયા, તીરથસિંહ રાવત, રામ માધવ, બૈજયંત જય પાંડા, સરદાર મનપ્રીતસિંહ બાદલ અને રેખા વર્મા સહિત 13 રાષ્ટ્રીય

0: જે ઉપાધ્યક્ષોની નિમણૂંક કરી છે. સાંભળીએ એક અહેવાલ.
1: केंद्रीय मंत्री और भाजपा नेता पीयूष गोयल को पार्टी का राष्ट्रीय कोषाध्यक्ष नियुक्त किया गया है. श्री बीएल संतोष को संगठनात्मक राष्ट्रीय महासचिव बनाया गया है. श्री नवीन ने विनोद तावड़े, सुनील बंसल, स्मृति ईरानी और बिप्लव कुमार देव सहित 8 पार्टी नेताओं को राष्ट्रीय महासचिव भी नियुक्त किया है. पार्टी ने अपने विभिन्न मोर्चों के नए प्रमुखों के नाम भी घोषित कर दिए हैं, जिनमें डॉक्टर हेमांग जोशी युवा मोर्चा अध्यक्ष, रूप कुमार चौधरी महिला मोर्चा अध्यक्ष और बंसीलाल गुर्जर किसान मोर्चा के अध्यक्ष हैं. दीपेंद्र की रिपोर्ट के साथ समाचार कक्ष से निखिल कुमार.
0: તેલંગણામાં આજે મુસદ્દા મતદાર યાદી પ્રકાશિત કરવામાં આવી છે. આજે હૈદરાબાદમાં ચૂંટણી પંચના કાર્યાલયમાં મીડિયાને સંબોધતા મુખ્ય ચૂંટણી અધિકારી સુદર્શન રેડ્ડીએ માહિતી આપી કે મતદારો પાસેથી 78.30% ગણતરી ફોર્મ એકત્રિત કરવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે 15/10/2026 પહેલા ઇલેક્ટ્રોનિક યાદીમાં નોંધાયેલા લગભગ 92 લાખ અરજદારોને વધુ માહિતી સબમિટ કરવા માટે નોટીસ આપવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે 19 ઓક્ટોબરના રોજ અંતિમ મતદાર યાદી બહાર પાડવામાં આવશે. ઇરાને આજે જણાવ્યું હતું કે તે ઓમાન સાથે હોર્મુઝ સામુદ્રધુની દ્વારા જહાજોના પરિવહનનું સંચાલન કરવાની યોજના પર સંમત થયું છે અને બંને પક્ષો હવે સંયુક્ત નિવેદન માટે વિગતોને અંતિમ સ્વરૂપ આપવા માટે કામ કરી રહ્યા છે. તહેરાનમાં પત્રકારો સાથે વાત કરતા ઇરાનના વિદેશ બાબતોના પ્રવક્તા ઇસ્માઇલ બગાઈએ જણાવ્યું કે પરિવહન માર્ગના નકશા અંગે સમજૂતી થઈ છે. વાણિજ્યિક શિપિંગ માટે જળમાર્ગોને સંપૂર્ણપણે ફરીથી ખોલવો એ અમેરિકાની મુખ્ય માંગ રહી છે, પરંતુ તે સ્પષ્ટ નથી કે આ સોદો વોશિંગ્ટનના માપદંડોને પૂર્ણ કરશે કે નહીં. 28 ફેબ્રુઆરીના રોજ ઇઝરાયેલ અને અમેરિકાએ દેશ પર હુમલો કર્યા પછી ઇરાને આ સામુદ્રધુની બંધ કરી દીધી હતી. કતારથી ભારતમાં ભંડોળ મોકલવા માટે યુપીઆઈ સંચાલિત પોસ્ટ ટ્રાન્સફર સેવા શરૂ કરવામાં આવી છે. આ સેવા દ્વારા હવે કતારમાં રહેતા ભારતના લોકો કતાર પોસ્ટ આઉટલેટ્સ દ્વારા ભારતમાં યુપીઆઈ સક્ષમ બેંક ખાતાઓમાં સીધા ભંડોળ મોકલી શકશે. સંચાર મંત્રાલયે જણાવ્યું કે આ સેવા ક્રોસ બોર્ડર રેમિટન્સ માટે ઝડપી, સુરક્ષિત, અનુકૂળ અને સુલભ ચેનલ પ્રદાન કરે છે. આ સેવાથી કતારમાં રહેતા મોટા ભારતીય સમુદાય અને ભારતમાં રહેતા તેમના પરિવારોને લાભ મળશે. મંત્રાલયે જણાવ્યું કે આ સેવા કતાર પોસ્ટ, ઇન્ડિયા પોસ્ટ, યુનિવર્સલ પોસ્ટલ યુનિયનના ઇન્ટરકનેક્શન પ્લેટફોર્મ અને એનપીસીઆઈ ઇન્ટરનેશનલ પેમેન્ટ લિમિટેડના સહયોગથી વિકસાવવામાં આવી છે. સર્વોચ્ચ અદાલતે આજે કર્ણાટકને કાવેરીનું પાણી તમિલનાડુમાં છોડવા અંગે કાવેરી પાણી વ્યવસ્થાપન સત્તામંડળના નિર્દેશોનું પાલન કરવા નિર્દેશ આપ્યો છે. અદાલતે સત્તામંડળ પાસેથી સ્થિત અહેવાલ પણ માંગ્યો. ન્યાયમૂર્તિ વિક્રમનાથ અને ન્યાયમૂર્તિ સંદીપ મહેતાની બનેલી ખંડપીઠે તમિલનાડુ સરકારની અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં કર્ણાટકને પડોશી રાજ્યને પાણી છોડવા માટે સીડબ્લ્યુએમએના નિર્દેશના અમલીકરણની માંગ કરવામાં આવી હતી. નવી દિલ્હીમાં ચાલી રહેલા બેડમિન્ટન બીડબ્લ્યુએફ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભારતીય શટલર પીવી સિંધુ આયર્લેન્ડની ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન સોફિયા નોબલને હરાવી મહિલા સિંગલ્સ ઇવેન્ટના બીજા રાઉન્ડમાં પહોંચ્યા છે. દરમિયાન મહિલા ડબલ્સમાં ભારતીય જોડી ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદ સ્પેનની જોડીને હરાવીને બીજા રાઉન્ડમાં આગળ વધ્યા છે. આ પહેલા પુરૂષોની જોડી એમ આર અર્જુન અને હરિહરન અમસા કારુનન પુરૂષોની ડબલ્સ કેટેગરીના બીજા રાઉન્ડમાં આયર્લેન્ડની જોડીને રિટાયર્ડ થતા જીત સાથે આગળ વધી છે. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે શક્તિની સપ્તધારાને કૃષિ અને ગ્રામીણ ભારત માટે મહત્વની દિશા ગણાવી. કેન્દ્ર સરકારે વીજાણુ ઘટકો ઉત્પાદન યોજના હેઠળ 7,887 કરોડ રૂપિયાના રોકાણ સાથે વધુ 31 અરજીઓને મંજૂરી આપી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને પક્ષના રાષ્ટ્રીય પદાધિકારીઓની નવી ટીમની જાહેરાત કરી. ઓમાન સાથે હોર્મુઝ સમુદ્રધુની દ્વારા જહાજોના પરિવહનનું સંચાલન કરવાની યોજના પર ઇરાન સહમત. અને ભારતીય શટલર પીવી સિંધુ બેડમિન્ટનની વર્લ્ડ ચેમ્પિયનશીપમાં મહિલા સિંગલ્સ ઇવેન્ટના બીજા રાઉન્ડમાં પહોંચ્યા. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: તુફાન મેં 28 મરે
3: ઇતી સુનતી હો સુધાકર
2: એડિટોરિયલ
3: અજી સુનો જી તુમ હમેશા ન્યૂઝપેપર કો ચાટને મેં લગે રહેતે હો જરા મેરી ભી તો સુનો મેરી એક સમસ્યા હૈ
2: મારે કે ઇસકા મતલબ હૈ કે મેરી મુસીબત આઈ
3: સુધાકર અચ્છા બતાઓ क्या मैंने कभी तुम्हें निराश किया है?
4: नहीं, नहीं नहीं नहीं।
3: और एक अच्छे पति होने के नाते तुम्हारा भी फर्ज है कि तुम भी मुझे निराश न करो। हाँ
4: ओके ओके। अच्छा अब ये बताओ कि तुम्हारी समस्या क्या है?
3: तुम तो जानती ही हो खाजापुर के महाराजा और महारानी हमारे शहर में आए हुए हैं।
4: अच्छा अच्छा फिर आगे बोलो।
3: महाराजा साहब अपने पैसे से खाजापुर में एक अस्पताल बनवा रहे हैं।
4: अच्छा।
3: वो